નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે શુક્રવાર, તારીખ 26 જૂન 2026, શકસવંત 1948, વિક્રમ સંવંત 2082, તિથિ જેઠ સુદની 12. અત્યારે સવારના 5:57 થઈ રહી છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગળ કામનાઓ સાથે સભાનો શુભારંભ મંગળધ્વનિથી કરીએ.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં આપ દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર સાંભળશો.

આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. શ્રોતા મિત્રો, એક બહુ જ જાણીતી લોકકથા છે. એક રાજા હતો. એ રાજાએ અંગ્રેજો સામે યુદ્ધમાં લડત આપી હતી, પણ સતત 6 વાર તે હારી ગયો. તેની સેનાનું મનોબળ તૂટી ગયું. ધીમે ધીમે બધા જ લોકો વિખરાવા લાગ્યા. રાજા પણ બધું જ પૂરું થઈ ગયું છે તેમ માની મેદાન છોડી ભાગવા માટે મજબૂર થયો. અને એ દુઃખી રાજા એક ગુફામાં વ્યથિત મને બેઠો હતો. ત્યાં તેણે એક કરોળિયાને જોયો, જે વારંવાર પોતાનું જાળું ગૂંથવા પ્રયત્ન કરતો હતો અને વારંવાર નીચે પછડાતો હતો. પરંતુ હિંમત હાર્યા વગર છેવટે તે અનેક પ્રયત્નો બાદ પોતાના જાળા સુધી પહોંચી જાય છે. અને રાજા વિચારે છે કે જો એક કરોળિયો આગળ વધી શકે છે તો હું કેમ નહીં. અને ફરીથી તે યુદ્ધમાં જોડાઈને વિજયી બને છે. જો તેણે પોતાની હારને અંત માની લીધો હોત તો કદાચ તે ક્યારેય જીવનમાં સફળ ન થઈ શકત. પણ એ એન્ડ નહીં, પોઝ હતો. પોઝ એક એવી શરૂઆત માટેનો કે જે એક નવું ભવિષ્ય રચે છે. અને માટે જ કહેવાય છે ને કે અંતઃ અસ્તિ પ્રારંભ. આપણા જીવનમાં પણ આવતા પડકારો કે અડચણોને અંત માનવાને બદલે જીવનની નવી રાહનો પ્રારંભ માની આગળ વધીએ તેવા શુભ ભાવ સાથે આજના અર્ચના કાર્યક્રમનો પ્રારંભ કરીએ. સૌથી પહેલાં સાંભળીએ નિરંજન પંડ્યાના સ્વરમાં જેઠીરામની રચના.

અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ ધરમશી રાજા અને સાથીઓના સ્વરમાં મીરાબાઈની રચના. અને પહેલાં આપે દાસી જીવણની રચના સાંભળી હેમંત ચૌહાણના સ્વરમાં.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે જિંદગી એટલે જિંદાદિલી. આજના વક્તા છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા.
1: જિંદગીની અનેક પરિભાષાઓમાં એક પરિભાષા એ પણ છે કે જિંદગી એટલે જિંદાદિલી. એક શાયરે માનવ જીવનમાં જિંદાદિલીનું મહત્વ દર્શાવતા કહ્યું છે, જિંદગી જિંદાદિલી કા નામ હૈ, જિંદગી જિંદાદિલી કા નામ હૈ, મુર્દા દિલ ખાક જીયા કરતે હૈ. જિંદાદિલી એટલે જીવતું હૃદય. કેવળ ધબકતું હૃદય એ માણસની સાચી ઓળખ નથી. એટલે ભાવના અને સંવેદનશીલતા અને હમદર્દીથી છલકાતું હૃદય એ જ માણસની સાચી ઓળખ છે. તેને ત્યક્તિને ભૂંજીતાહ એટલે કે ત્યાગીને ભોગવી જાણો એ જિંદાદિલીનું પ્રેરક સૂત્ર છે. માણસ સામાજિક કર્તવ્યો અદા કરે, રાષ્ટ્રભક્તિને જીવનમાં અગ્રતા આપે અને ઉદાત્ત ધ્યેય માટે મરતા પણ અચકાય કે ખચકાય નહીં, એનું નામ જિંદાદિલી. કવિવર મૈથિલી શરણ ગુપ્તજીએ સરસ વાત કરી છે, મર્ત્ય હો ન માન લો કે મૃત્યુ સે ડરો કભી, મર્ત્ય હો ન માન લો કે મૃત્યુ સે ડરો કભી, મરો પરંતુ યો મરો કે યાદ જો કરે સભી. સંસારી તરીકે ઈમાનદારીથી જીવવું એ પણ તપ છે. દાંપત્યને વફાદારીપૂર્વક દીપાવવું એ પણ તપ છે. કર્મયોગી બની નોકરી કરવી એ પણ તપ છે. જિંદાદિલી એટલે ત્યાગ, સમર્પણ, કુરબાની અને ઇન્સાનિયતથી જીવનને ઉજળું બનાવવાની ભાવના એ પણ તપ છે. જિંદાદિલી તો છે ખુશદિલીની તિજોરી. દેશના સીમાડાના સંતરી સૈનિકો દેશના દુશ્મનો સાથે યુદ્ધ કરીને હસ્તે મોઢે મરે છે. એમની કુરબાનીને બે હાથે સલામ કરવાનું મન થાય. તેઓ જિંદાદિલીપૂર્વક માને છે કે જો મરણ આ જિંદગીની અરે હા છેલ્લી દશા, તો પરાર્થે અર્પવામાં આ જીવનના મોહશા. નોર્મન વિન્સેટ પીલે લખ્યું છે તેમ એક બિઝનેસમેને પોતાના બિઝનેસ કાર્ડની પાછળ એક સંદેશો છપાવ્યો હતો, સુખનો માર્ગ નફરતને દિલમાંથી હાંકી કાઢવી એ છે, ચિંતાને દિમાગમાંથી બહાર અડસેલી દો, સાદગીથી જીવો અને તમારા જીવનને પ્રેમથી છલકાવી દો, તમારી જાતને ભૂલી જાઓ અને બીજાની ચિંતા કરીને જીવો. જિંદાદિલી એટલે જીવનની ઉદાત્તતા. પરમેશ્વર પણ તમારી જીવનશૈલી જોઈને હરખાય એવું ઉજ્જવળ જીવન. જિંદાદિલ લોકોની સંખ્યા વધશે તો જ આ જગત સુખી થશે. આ જગતમાં સુખના નિર્માણ માટે પ્રત્યેક વ્યક્તિએ જિંદાદિલી દાખવવી જોઈએ. આજનો માણસ આત્મકેન્દ્રી માણસ છે. બીજાના દુઃખ સાથે એને કશી લેવા દેવા નથી. કેવળ પોતાને ભૌતિક સુખો મળે અને બીજાને મળે કે ન મળે તેની ચિંતા રાખ્યા સિવાય જીવન જીવવું, એવી એક જીવનશૈલી આજે જે ભોગવિલાસના યુગમાં શરૂ થઈ છે તે કોઈ એક દેશ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે ઘાતક છે. અને એટલે જિંદાદિલી દાખવી, અને ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે સીમાબદ્ધ નથી શાણી કદાપિ રાજ આપણું, આપણું રાજ સીમાબદ્ધ નથી. જિંદાદિલ માણસ વિશ્વબંધુત્વને વળેલો છે અને એટલે એની દ્રષ્ટિ ઉદાર અને માનવતાવાદી હોય એ સ્વાભાવિક છે.
0: આપ સાંભળી રહ્યા હતા લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય હતો જિંદગી એટલે જિંદાદિલી. વક્તા ડૉક્ટર ચંદ્રકાંત મહેતા હતા. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં અત્યારે 6:35 થઈ રહી છે અને હવે આપણે સાંભળીશું
2: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમમાં પ્રથમ ગાયક કલાકાર યશોદાસના

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીત. હવે ગાયક કલાકાર યશુદાસના સ્વરમાં

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાહિલ ઉદ્યાનવીની રચના, ગાયક કલાકાર લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ કાલા પથ્થર ફિલ્મના ગીતમાં સંગીત રાજેશ રોશનનું.

0: वार्ताः।
1: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 356મો મણકો. ચોપાઈના ગાયક કલાકાર છે અનુરાધા પૌડવાલ અને સંગીત નિયોજક છે સતીશ ભાટિયા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ પૂર્વે 12,908 ઉદ્યોગકારોને 1432 કરોડની સહાય ચૂકવાઈ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડના માદક પદાર્થો ઝડપ્યા. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શહેરના 100થી વધુ સ્થળોએ 3 દિવસમાં 244 લોકોનું રેસ્ક્યુ કરાયું. અને અમદાવાદમાં ચાલી રહેલી એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0થી પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. વડોદરામાં યોજાનારી મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના 9,171 સહિત કુલ 12,908 ઉદ્યોગકારોને 1432.41 કરોડ રૂપિયાની સહાય ચૂકવી. વાયબ્રન્ટ ગુજરાતની આ ચોથી રીજનલ સમિટ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવીન ઔદ્યોગિક નીતિથી દેશ વિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધી રહ્યું છે. રાજ્યમાં નવીનતમ ઉદ્યોગો આવી રહ્યા છે. રાજ્યમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ગઈકાલે સમાપન થયું. આ 3 દિવસ દરમિયાન રાજ્યભરમાંથી 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. રાજ્યભરમાંથી દાતાઓ દ્વારા રોકડ અને વસ્તુ સ્વરૂપે કુલ 28.97 કરોડથી વધુનું દાન મળ્યું. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા 999 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ મહોત્સવના 3જા દિવસે ભાવનગરમાં એકે મોરડિયા હાઈસ્કૂલ ખાતે રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કર્યું. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને અમરેલીમાં કોલડા ખાતે 1 કરોડથી વધુના ખર્ચે સરકારી પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ કરાયું. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાને રણશાળા તરીકે ફાળવાયેલી 20 બસો પૈકી 6 બસ આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું. તો પાટણમાં ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો. છોટાઉદેપુરના શ્રીથોલમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી તેમને શાળામાં પ્રવેશ અપાયો. 26 જૂન એટલે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ ઝડપ્યો છે. રાજ્યમાં નશાના કારોબારને ડામવામાં કરવામાં આવેલી છેલ્લા 5 વર્ષની વિગતો આપતા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું કે ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે 0 સહિષ્ણુતાની નીતિ કડકાઈથી અમલી બનાવી છે.
1: 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ આપણે મનાઈએ. એનો મેઇન હેતુ છે કે આ લોકોને સેન્સિટાઈઝ કરવાનું, લોકો ડ્રગનું સેવન ના કરે. ગુજરાત પોલીસે પણ આને એક વોર ફૂટિંગ તરીકે લીધા છે. આપણે ઝીરો ટોલરન્સની જે નીતિ છે આપણે ડ્રગ વિરુદ્ધ અપનાવી છે. છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડથી વધુનો ડ્રગ આપણે પકડ્યો છે. નશાના કારોબારમાં જોઈએ 5 વર્ષમાં 3700થી વધુ ગુનો નોંધીને 5,000થી વધારે આરોપીઓને
0: ઉલ્લેખનીય છે કે માદક દ્રવ્યોના નેટવર્કને ખુલ્લા પાડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવા ડ્રગ રિવોર્ડ પોલિસી અમલી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્કફોર્સ દ્વારા આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે એક સાયક્લોથોનનું આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. અમદાવાદના સુભાષ બ્રિજનું પુનઃનિર્માણ આધુનિક ધોરણો અને આગામી 100 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. એએમસીના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર ઋષિ પંડ્યાએ જણાવ્યું કે આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ગાંધીનગર અને બ્રિજ નિષ્ણાંતોના અભિપ્રાય બાદ બ્રિજના પિયરને સંપૂર્ણપણે બદલવાનો નિર્ણય લેવાયો છે.
2: કોર્પોરેશન તરફથી આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ગાંધીનગર અને 3 એક્સપર્ટ ઓપિનિયન લેવામાં

0: એ ત્રણેત્રણના ઓપિનિયન પ્રમાણે જે ડિટેલ ટેસ્ટિંગ થયું એના ઉપરથી ઓપિનિયન આપવામાં આવે. ટોટલ ફ્રેમ પ્રમાણે જો આ કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો 100 વર્ષ સુધીની લાઈફ પ્રમાણે આ બ્રિજ ડિઝાઇન કરી શકાય, લાંબા ગાળાનું આયોજન થાય, અનડિવાઇડેડ કેરેજ વે થાય, જેથી કરીને અકસ્માતની પણ સંભાવના નકારી શકાય એ પ્રમાણે આ નવી ડિઝાઇન બનાવવામાં આવી રહી છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyir.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ yirnews_abadને ફોલો કરશો. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બેઠક દરમિયાન હોસ્પિટલની આરોગ્ય વિષયક સુવિધાઓને વધુ સુદૃઢ, આધુનિક અને લોકાભિમુખ બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શહેરના 100થી વધુ સ્થળોએથી 3 દિવસમાં 244 લોકોનું રેસ્ક્યુ કરાયું. આ વિશેષ ઝુંબેશ મનપા, પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાઈ હતી. રેસ્ક્યુ કરાયેલા 84 પુરુષો અને 66 મહિલાઓને ભિક્ષુક ગૃહમાં, જ્યારે 94 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 22 બાળકોનો શાળા પ્રવેશ પણ કરાવાયો હતો. રાજકોટ જિલ્લા બાળ શ્રમિક ટાસ્ક ફોર્સે જેતપુર તાલુકાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં દરોડા પાડી 24 બાળ શ્રમિક અને 1 તરુણ શ્રમિકને શ્રમ કાર્યમાંથી મુક્ત કરાવ્યા. બાળ મજૂરી કરાવતા 3 એકમના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં ફિલ્મ હસ્તીઓના કાર્યક્રમના ખોટા વચન આપી 1 વ્યક્તિ સાથે 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેણે અરિજીતસિંહ અને નોરા ફતેહીના કાર્યક્રમના ખોટા વચન પર સુરતના રહીશ પાસેથી 1,41,00,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું.
2: અરિજીત સિંહ લાઇવ કોન્સર્ટ કરાને કે નામ પે 1,41,00,000 રૂપે જીતની રકમ કા જાસા દિયા ઓર અલગ અલગ સમય પે અલગ અલગ બેંક એકાઉન્ટ મેં વો રકમ ઉસકે દ્વારા જમા કરવાઈ ગઈ. પુલિસ કો ફરિયાદ મિલને પે પૂરી ઘટના કી જાંચ કી ગઈ. નોરા ફતેહી ઓર કપિલ શર્મા કા લાઇવ કોન્સર્ટ કરાને કી ભી બાત ફરિયાદી કો કી ગઈ થી. કિસી ભી સેલિબ્રિટી કા આરોપી કે સાથ કોઈ પ્રોફેશનલ રિલેશન નહીં થા, જિસકે તહેત આરોપી કી મુંબઈ અંધેરી સે ધરપકડ કી ગઈ હૈ ઓર ઉસકી ઇન્ટ્રોગેશન ઓર પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અભી ચાલુ.
1: આજે રાજ્યભરમાં મહોરમની ઉજવણી કરાશે. મહોરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળશે. અમદાવાદમાં પણ જુમ્માની નમાજ બાદ સાંજે 4 વાગે જમાલપુરથી શરૂ થનારા જુલુસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 93 મોટા તાજિયા જોડાશે, જેમાં આ વર્ષે 30 નવા તાજિયા ખાસ આકર્ષણ બનશે. જુલુસ પૂર્ણ થયા બાદ ખાનપુર રિવરફ્રન્ટ પાસે બનાવાયેલા વિશેષ કુંડમાં માનતાના 4,000થી વધુ તાજિયાને પરંપરાગત રીતે ઠંડા કરાશે. રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે જણાવ્યું હતું.
3: 1 જુલાઈ તક ઇસ પે હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના હૈ ગુજરાત રિજન ઓર સૌરાષ્ટ્ર કચ્છ દોનો રિજન કે લિયે ઓર જો અધિકતમ તાપમાન હૈ ઇસમે કોઈ બડા બદલાવ નહીં હૈ ઓર ઉત્તર ગુજરાત ઓર દક્ષિણ ગુજરાત કે જો તટીય ક્ષેત્ર હૈ ઇસમે દક્ષિણ પશ્ચિમ સે પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ રહેના હૈ ઓર સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કે કારણ સ્ટ્રોંગ વિન્ડ રહેગા જો સ્પીડ રહેગા 15 સે 20 નોટ ગસ્ટિંગ ટુ 25 નોટ હોને કા ભી સંભાવના રહેગા ઇસમે આઇસોલેટેડ રેન ઓર થંડર સ્ટ્રોંગ કા ભી સંભાવના હૈ.
1: દરમિયાન આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધશે. ગઈકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. મહીસાગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વીજ પુરવઠો ઠપ થયો. બોટાદના બરવાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધા એવીસી કપ 2026માં ભારતે ઓસ્ટ્રેલિયાને સીધા સેટમાં 3-0થી પરાજય આપ્યો. મેચના પહેલા 2 સેટમાં ભારતે સરસાઈ મેળવી લીધી અને રોમાંચક 3જા સેટમાં ઓસ્ટ્રેલિયાએ જોરદાર પડકાર આપ્યો. તેમ છતાં ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કરી 30-28થી સેટ જીતી લીધો. આ સાથે ભારતીય ટીમ પુલ એમાં 15 પોઈન્ટ સાથે અપરાજિત રહી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે 12,908 ઉદ્યોગકારોને 1,432 કરોડની સહાય ચૂકવાઈ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડના માદક પદાર્થો ઝડપ્યા. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શહેરના 100થી વધુ સ્થળોએથી 3 દિવસમાં 244 લોકોનું રેસ્ક્યુ કરાયું અને અમદાવાદમાં ચાલી રહેલા એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0થી પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, એક નજર અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર. સવારના 7:45 દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી સમાચાર, ત્યારબાદ અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ રહેશે. સવારના બરાબર 8 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર પ્રભાત. 8:15 ગુજરાતી ચિત્રપટ સંગીત, ત્યારબાદ વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે.

સવારના બરાબર 10 વાગ્યે રજૂ થશે આપનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 10:30 શ્રવણ માધુરી કાર્યક્રમ. 11 વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે. 12:30 અમદાવાદ કેન્દ્ર પરથી મહિલા જગત. 1 હિન્દી તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી. 1:10 સુગમ સંગીત. 1:20 પ્રાદેશિક સમાચાર. 1:30 જય જવાન ફિલ્મ સંગીત અમદાવાદ કેન્દ્ર પરથી. 2:15 દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર. 2:30 સાંજના 5 સુધી વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે.

સાંજના બરાબર 5 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર, 5 વાગ્યાને 5 મિનિટે ફિલ્મ સંગીત, 5 વાગ્યાને 30 મિનિટે NCERTનું પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, સાંજના બરાબર 6 વાગ્યે પોપ સંગીત, ત્યારબાદ અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ રહેશે.

સાત વાગ્યાને 10 મિનિટે અમદાવાદ કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર, 7 વાગ્યાને 20 મિનિટે ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ અંતર્ગત પશુપાલન ક્ષેત્રે મહિલાઓ પશુપાલકોનું યોગદાન એ વિશે રાધાબેન પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત, કાર્યક્રમની પ્રસ્તુતિ હરેશ પટેલની.

સાત વાગ્યાને 50 મિનિટે દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી સમાચાર. રાત્રિના 8 વાગ્યાથી 8:45 સુધી વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે. રાત્રિના 8:45 દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર સંધ્યા તથા અંગ્રેજી સમાચાર, ત્યારબાદ વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે.

0: ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है।
1: Zodiac, Fortune Park Galaxy, वापी में।
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીત, જેમાં આજે આપણે સાંભળીશું ગાયક કલાકાર પ્રફુલ્લ દવેના સ્વરમાં આ ભજનો.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર પ્રફુલ દવેના સ્વરમાં ભજન. આ સાથે જ અહીં ભક્તિ સંગીત સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી સમાચાર.

0: પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સેશલ્સની મુલાકાતે. ગૃહમંત્રી અમિત શાહ નશાબંધી નિર્મૂલન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. ભારત યુકે વ્યાપક આર્થિક વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે. નીટ યુજી પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધા અરજી કરી શકાશે. સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો. નવા પાસપોર્ટ માટે 2500 જ્યારે તત્કાળ માટે 6000 ખર્ચ થશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 29 તારીખ સુધી સેશલ્સની રાજ્ય મુલાકાત લેશે અને સેશલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी की ये सेशल्स की दूसरी यात्रा होगी. इससे पहले उन्होंने वर्ष 2015 में सेशल्स का दौरा किया था. विदेश मंत्रालय के अनुसार समारोह में भारतीय सशस्त्र बलों का एक दल और भारतीय नौसेना के 2 युद्धपोत भी भाग लेंगे. यात्रा के दौरान प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हारमिनी के साथ द्विपक्षीय वार्ता करेंगे. दोनों नेता आपसी सहयोग के विभिन्न क्षेत्रों की समीक्षा करेंगे और क्षेत्रीय तथा अंतर्राष्ट्रीय मुद्दों पर भी विचार विमर्श करेंगे. भारत और सेशल्स के बीच ऐतिहासिक सांस्कृतिक और जन जन के मजबूत संबंध हैं. हिंद महासागर क्षेत्र में सेशल्स भारत का एक महत्वपूर्ण समुद्री पड़ोसी देश है. ये यात्रा दोनों देशों के बीच मित्रता को और मजबूत करने तथा व्यापार, सुरक्षा, विकास और अन्य क्षेत्रों में सहयोग बढ़ाने की दिशा में महत्वपूर्ण मानी जा रही है. विश्व दर्पण के लिए समाचार कक्ष से आनंद पाठक.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નશાબંધી નિર્મૂલન એટલે કે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 10મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. નશાબંધી નિર્મૂલન કેન્દ્ર દ્વારા આયોજિત આ બેઠકમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલય, રાજ્ય સરકારો અને ડ્રગ્સ કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. દેશભરમાં માદક પદાર્થોના હેરફેર અને તેના દુરૂપયોગ સામે લડવાના પ્રયાસોની સમીક્ષા કરાશે અને તેને રોકવા માટે મજબૂત પગલાઓ અંગે ચર્ચા કરાશે. તે કૃત્રિમ દવાઓ, ડાર્કનેટ, સક્ષમ ટ્રાફિકિંગ જેવા ઉભરતા પડકારોનો સામનો કરવા માટેની વ્યૂહરચનાઓની રૂપરેખા પણ આપશે. ગૃહમંત્રી NCB વાર્ષિક અહેવાલ 2025 પ્રકાશિત કરશે અને જમ્મુ અને ગુવાહાટીમાં નવા બનેલા NCB ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ ચાલકબળ તરીકે કાર્ય કરશે.
2: Partnership with UK is taking many more dimensions.
3: ब्रिटेन के साथ हमारी साझेदारी कई नए आयाम ले रही है. प्रौद्योगिकी, निवेश, रक्षा और महत्वपूर्ण खनिज क्षेत्रों में सहयोग बढ़ रहा है. आतंकवाद के खिलाफ लड़ाई हमारा साझा उद्देश्य है. वैश्विक शांति और स्थिरता के लिए दोनों देश मिलकर काम कर रहे हैं. अंतर्राष्ट्रीय मंचों पर भी भारत और ब्रिटेन की साझेदारी मजबूत हो रही है. हमारा प्रयास है कि वैश्विक व्यापार निष्पक्ष और समान अवसरों पर आधारित हो.
0: લંડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમ IGF UK ઇન્ડિયા સપ્તાહને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે યુનાઇટેડ કિંગડમ સાથે મુક્ત વેપાર કરાર FTA એ ભારત દ્વારા અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર છે.
2: The United Kingdom Free Trade Agreement has...
3: भारत ब्रिटेन मुक्त व्यापार समझौता हमारे उद्योगों को नई दिशा दे रहा है. दोनों देशों के उद्योग वैश्विक मूल्य श्रृंखलाओं में साथ काम करेंगे. ये समझौता दोनों अर्थव्यवस्थाओं को मजबूती प्रदान करेगा. भारत और ब्रिटेन मिलकर वैश्विक स्तर पर नई संभावनाएं पैदा करेंगे.
2: And together becoming a force multiplier.
0: મંત્રીશ્રીએ ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર CETA અમલીકરણ માટે બંને દેશોની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 3 દિવસની મુલાકાતે યુકે પહોંચ્યા હતા, જે 15 જુલાઈથી અમલમાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAA નીટ UG 2026 ઉમેદવારોને પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધા અરજી કરી શકશે તેમ જણાવ્યું છે. આ મહિનાની 21 જૂનના રોજ લેવાયેલી આ પરીક્ષાની જવાબ પોથીઓની પુનઃ ચકાસણી માટે પ્રતિ પ્રશ્ન 200 રૂપિયા ફી ચૂકવીને ઉમેદવાર વાંધો ઉઠાવી શકે છે. જો પડકાર સ્વીકારવામાં આવે તો ફી પરત કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર NEET વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો છે, જેમાં 36 પાનનો નવો પાસપોર્ટ અથવા પાસપોર્ટ ફરીથી જારી કરવા માટે હવે 2500 રૂપિયા ખર્ચ થશે. સાંભળી એક અહેવાલ.
4: पासपोर्ट की नई शुल्क संरचना के अंतर्गत तत्काल श्रेणी में 36 पृष्ठों वाले नए पासपोर्ट या पासपोर्ट को फिर से जारी करने की लागत ₹5,000 होगी। 60

0: महाराष्ट्र वाले साधारण पासपोर्ट या पासपोर्ट को फिर से जारी करने की लागत 3,500 रुपए होगी और तत्काल श्रेणी के पासपोर्ट के लिए ये लागत 6,000 रुपए होगी। वर्तमान में 36 पृष्ठों वाले पासपोर्ट की लागत 1,500 रुपए और 60 पृष्ठों वाले पासपोर्ट की लागत 2,000 रुपए है। खोए या क्षतिग्रस्त 36 पृष्ठ वाले पासपोर्ट के बदले में नया सामान्य पासपोर्ट जारी कराने के लिए 5,000 रुपए का शुल्क देना होगा। वहीं खोए या क्षतिग्रस्त 60 पृष्ठ वाले पासपोर्ट के बदले में नया सामान्य पासपोर्ट जारी करने के लिए 6,000 रुपए का शुल्क लिया जाएगा। सुपर्णा की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। વેનેઝ્યુએલાના નેશનલ એસેમ્બલીના પ્રમુખ જ્યોર્જ રોડ્રિગ્સે જાહેરાત કરી છે કે બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 188 થઈ ગયો છે। 1,520 અન્ય ઘાયલ થયા છે અને 200 હજુ પણ ફસાયેલા છે। શ્રી રોડ્રિગ્સે જણાવ્યું છે કે રાજધાની કારાકાસથી લગભગ 160 કિલોમીટર પશ્ચિમમાં આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ પછી ઓછામાં ઓછા 2,927 પરિવારોએ પોતાના ઘર ગુમાવ્યા છે। અયોધ્યામાં રામ મંદિર દાન વિસંગતતા કેસમાં ઉત્તરપ્રદેશ સરકારે કાર્યવાહી કરી છે અને 3 લોકોની ધરપકડ કરી છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની ફરિયાદ ઉપર અયોધ્યા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે। ત્યારબાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT આ તપાસ સોંપવામાં આવી હતી। SIT તપાસ રિપોર્ટ રજૂ કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે। ફિફા વર્લ્ડ કપમાં નિકોલસ પેપના 2 ગોલથી આઇવરી કોસ્ટ ફિલેડેલ્ફિયામાં ગ્રુપ ઈ મેચમાં કુરાકાવોને 2-0થી હરાવીને પહેલીવાર વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે। જાપાન અને સ્વીડને પણ આજે સવારે ડલાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફના મુકાબલામાં 1-1થી ડ્રો રમીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે। અન્ય એક મેચમાં ઇક્વાડોરે જર્મનીને 2-1થી હરાવ્યું છે। ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ગઈરાત્રે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ગ્રુપ એના મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું। પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ 136 રન બનાવ્યા। ભારત તરફથી રાધા યાદવે 3 જ્યારે શ્રી ચારણીએ 2 વિકેટ લીધી। જવાબમાં ભારતે 16.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યને સરળતાથી પાર કરી લીધું। ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ।
2: આજના મોટાભાગના અખબારોએ વેનેઝુએલામાં આવેલા ભૂકંપના સમાચારને મુખ્ય શીર્ષકમાં લીધા છે। ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે પૃથ્વીએ પડખું ફેરવતા વેનેઝુએલામાં પ્રચંડ ધરતીકંપ। દિવ્ય ભાસ્કર લખે છે વેનેઝુએલામાં 125 વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ, 188 લોકોના મોત, 39,000 લાપતા। સંદેશની હેડલાઇન છે વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ, 10,000થી વધુના મોતની આશંકા। સ્થાનિક પાને ગુજરાત સમાચાર લખે છે લખનૌ સ્ટેશન પર વિદ્યુતીકરણની કામગીરીને કારણે ગુજરાતના મુખ્ય શહેરોને જોડતી 11 ટ્રેન પર અસર। અમદાવાદ એરપોર્ટ પર ટેક્સિંગમાં ગંભીર ભૂલ, 300 મુસાફરો ભરેલી ફ્લાઇટો ટકરાતા બચી ગઈ। આ સમાચારને સંદેશે છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સેશલ્સની મુલાકાતે। ગૃહમંત્રી અમિત શાહ નશાબંધી નિર્મૂલન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે। ભારત UK વ્યાપક આર્થિક વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે। નીટ UG પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધા અરજી કરી શકાશે। સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો, નવા પાસપોર્ટ માટે 2,500 જ્યારે તત્કાળ માટે 6,000 ખર્ચ થશે। અને ICC મહિલા T20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે। ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે। વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 8 થવા આવી રહ્યા છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 વાગ્યાએ દિલ્હી કેન્દ્રથી સાંભળીએ સમાચાર પ્રભાત અને 8:15 સાંભળીશું મોર્નિંગ ન્યૂઝ. પ્રતીક્ષા સમાચારની.
1: नमस्कार. आकाशवाणी से समाचार प्रभात के साथ मैं जागृति शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी और नीदरलैंड्स की महारानी मैक्सिमा ने भारत में डिजिटल सार्वजनिक

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: નમસ્તે, મેં આપકા BLO, આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
3: જી હાં, દાનહ ઓર દમણ એવં દીવ મેં 4 જૂન સે 3 જુલાઈ તક ચલ રહા હૈ SIR, યાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન. મતદાતા સૂચી કો બિલકુલ સહી ઓર અપડેટેડ બનાને કે લિયે આપકે BLO ઘર ઘર આકર ફોર્મ ભર રહે હૈ.
4: એક જિમ્મેદાર નાગરિક બને, અપને BLO કો સહી જાણકારી દે ઓર ઉનકા પૂરા સહયોગ કરે.
3: અધિક જાણકારી કે લિયે 1950 પર કોલ કરે યા www.voters.eci.gov.in પર જાએ.
4: મુખ્ય નિર્વાચન અધિકારી દાનહ ઓર દમણ એવં દીવ દ્વારા જનહિત મેં જારી.
5: મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગાયક કલાકાર લતા મંગેશકર, પિનાકિન શાહ અને સાથીદારોના સ્વરમાં મહેંદી રંગ લાગ્યો ગુજરાતી ચિત્રપટનું આ ગીત. સંગીત અવિનાશ વ્યાસનું.

લાંબો ડગલો મુછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મુછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી છેલ થતી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર બનતી જાતી અરે ભલે લાગતો ગોળ

મિત્રો, આ ગીત સાથે જ અહીં ચિત્રપટ સંગીત સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં આપ વિવિધ ભારતીનું પ્રસારણ માણી શકશો.

0: AIR at 90.
1: મિત્રો, પ્રસ્તુત છે આપનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

કાર્યક્રમમાં પ્રથમ ઇન્દિવરની રચના ગાયક કલાકાર આશા ભોસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ કુરબાની ફિલ્મનું આ ગીત. સંગીત કલ્યાણજી આનંદજીનું.

0: ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: હવે ગાયક કલાકાર આશા ભોસલે, કિશોર કુમાર અને સાથીદારોના સ્વરમાં આનંદ બક્ષીની રચના સાંભળીએ. રામ બલરામ ફિલ્મના ગીતમાં સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: ઓલા જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો આપનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગોલમહોર. મિત્રો, ફિલ્મ છે તપસ્યા, જેના ગાયક કલાકાર છે કિશોર કુમાર.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાહિલ ઉદ્યાનવીની રચના ગાયક કલાકાર સુષ્મા શ્રેષ્ઠા પદ્મની કોલ્હાપુરે અને સાથીદારોના સ્વરમાં સાંભળીએ ધ બર્નિંગ ટ્રેન ફિલ્મનું આ ગીત. સંગીત આર ડી બર્મનનું.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, પ્રસ્તુત છે શ્રવણ માથુરી કાર્યક્રમ અંતર્ગત ભક્તિ સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર નીતિન મુકેશના સ્વરમાં કવિ નારાયણ અગ્રવાલની રચના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: असली चाइनीज स्वाद का जादू अब आपके शहर वापी में.
3: जोडियाक प्रस्तुत करता है ऑथेंटिक वॉक एंड वंडर,
2: जहां हर डिश में है ओरिजिनल चाइनीज फ्लेवर्स का कमाल और परफेक्ट वॉक का स्वाद.
3: अपने परिवार और दोस्तों के साथ इस खास फूड फेस्टिवल का आनंद लीजिए.
2: मौका है सिर्फ 14 से 28 जून तक. ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है.
4: जोडियाक फॉर्चून पार्क गैलेक्सी वापी में.
0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: હવે સાંભળીએ ગાયક કલાકાર દિનેશ નિર્વાણીના સ્વરમાં.

0: વહુ
1: જી મમ્મી જી
0: આ ઘરના થોડા નિયમો છે
1: જેમ કે
0: અહીંયા કેશ ની પરંપરા નથી
1: તો લેવડ દેવડ
0: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ જેમ કે યુપીઆઈ થી
1: અચ્છા
0: અને હા સાંભળ હજુ એક નિયમ છે
1: કયો નિયમ મમ્મી જી
0: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે
1: તમે પણ ને મમ્મી જી
2: ભારત કરે છે ડિજિટલ ચૂકવણી
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી
4: નમસ્તે મેં આપકા બીએલઓ આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું
5: जी हाँ दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं
6: एक जिम्मेदार नागरिक बने अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे
5: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं
6: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी
7: મિત્રો કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગાયક કલાકાર દિનેશ નિર્વાણીના સ્વરમાં પ્રવીણ દત્તની આ રચના

શ્રોતા મિત્રો, આ સાથે જ અહીં શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ભક્તિ સંગીત સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં આપ વિવિધ ભારતીનું પ્રસારણ સાંભળશો.

0: છે. નશાખોરો દવા તરીકે વપરાતા કફ સિરપને પણ નથી છોડતા. આખે આખી કફ સિરપની બાટલી ગટગટાવી જાય છે અને નશાનો આનંદ મેળવે છે. કેફી દ્રવ્યોના વ્યસનથી આજની યુવા પેઢી કેટલી બરબાદ થઈ રહી છે એનો ખ્યાલ તો આવા માદક પદાર્થોના વ્યસનીને મળીએ ને ત્યારે જ આવે.
1: બિલકુલ. અને આવા નશીલા દ્રવ્યોનો વેપાર કરતા અસામાજિક તત્વોને ખબર જ નથી હોતી કે તેઓ દેશની ભાવિ પેઢીને એક ભયંકર ગર્તામાં ધકેલી રહ્યા છે. માત્ર અંગત આર્થિક સ્વાર્થ માટે માણસ જાત અને દેશને ખોખલા બનાવી રહ્યા છે. જે લોકો નશો કરે છે એમનું શારીરિક સ્વાસ્થ્ય કથળે છે અને એમના પરિવારજનોને પણ આર્થિક સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
0: ડ્રગ્સનું સેવન એ એક વૈશ્વિક પડકાર છે. આજનો દિવસ આ બાબતે જાગૃતિ લાવવા માટે, તે માટેના નિવારક પગલાંને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગના સેવન અને હેરફેરને રોકવા માટે અલગ અલગ રાષ્ટ્રો વચ્ચે સહયોગ મજબૂત કરવા માટે વૈશ્વિક રિમાઇન્ડર તરીકે સેવા આપે છે.
1: મિત્રો, આપણે પણ જાગૃત બનીએ, પ્રયત્ન કરીએ કે આપણા પરિચિતોમાંથી કોઈ આવા વ્યસનમાં ન સપડાય. અને જો ધ્યાનમાં આવે કે કોઈ વ્યક્તિ ડ્રગ્સની ચુંગાલમાં ફસાય છે તો એને એ વ્યસનમાંથી છોડાવવા માટે બનતા પ્રયત્નો કરીએ. સુરક્ષિત અને ડ્રગ મુક્ત ભવિષ્ય તરફ આગળ વધીએ, પ્રગતિ અને પ્રસન્નતાને આવકારીએ.
0: શ્રોતા મિત્રો, આ સરસ મજાના સંદેશ સાથે જ હવે આગળ વધીએ કાર્યક્રમમાં અને હવે સાંભળીશું એક ઉપયોગી થઈ રહે એવી વાતચીત. ડોક્ટર ભાવિકા શાહ સાથે વાતચીત કરીશું અને દાંતના રોગો અને તેની સારવારમાં આધુનિકતા વિશે વાત કરીશું. શ્રોતા મિત્રો, નમસ્કાર. આજે આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં છે દાંતના રોગોના નિષ્ણાત અને સર્જન ડોક્ટર ભાવિકા શાહ. એમની સાથે આજે એડવાન્સીસ ઇન ડેન્ટિસ્ટ્રી એટલે કે દાંતના દુખાવાની આધુનિક સારવાર વિષય પર વાત કરીશું. ડોક્ટર ભાવિકા, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
2: થેન્ક યુ. નમસ્કાર
0: ડોક્ટર ભાવિકા. દાંતની ચિકિત્સાના ક્ષેત્રે પહેલા કરતા અત્યારના સમયમાં જો હવે જોઈએ તો કયા બદલાવ અને કેવા એડવાન્સીસ થયા છે એના વિશે વાત કરશો?
2: બહુ બધા એડવાન્સીસ હોય છે ડેન્ટિસ્ટ્રીમાં. બધા ફિલ્ડ્સમાં કાઉન્ટ કરું તો પોપ્યુલારિટી ઓફ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ વધી ગઈ છે, કારણ કે દાંત જલ્દી એક્સટ્રેક્ટ કરી દઈએ છે. લેઝર્સ ઇન ડેન્ટિસ્ટ્રી, સર્જિકલ અને વર્સિસ લેઝર્સ હોય છે, ઇઝી હોય છે લેઝર કરવાનું. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ વેરી સિમ્પ્લિફાઈડ ટ્રીટમેન્ટથી પતી જાય છે. પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી, સ્ટ્રેસ ફ્રી છોકરાઓનો ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ છીએ. પોપ્યુલારિટી ઓફ વિનિયર્સ વધી ગયું છે, બધાને સ્માઇલમાં પરફેક્ટ ટીથ જોઈએ, એટલે આ બધામાં એડવાન્સીસ થઈ ગયા છે.
1: જી ડૉક્ટર ભાવિકા, આપે વાત કરી કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આજકાલ ઘણા બધા લોકો કરાવે છે અને ખૂબ સામાન્ય થઈ ગયું છે, તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની જરૂર ક્યારે પડે છે, એની શું પ્રોસીજર હોય છે, અને દાંતની સારવાર આવે એટલે દરેક વ્યક્તિને એક ડર લાગે કે ભાઈ મને દુખશે એટલે જલ્દી લોકો દાંતના ડૉક્ટર પાસે જતા ના હોય, તો ઇમ્પ્લાન્ટની જે ટ્રીટમેન્ટ છે એ શું પેઇનફુલ છે?
2: સો બેસિકલી હું તમને દાંતની એનાટમી સમજાવી દઉં. દાંતમાં થ્રી લેયર હોય છે, આઉટર લેયર ઇનામેલ, વચ્ચેનો એક લેયર છે ડેન્ટિન જે સોફ્ટર હોય છે, અને દરેક દાંતમાં નસ હોય છે. જ્યારે સડો બહુ જ ડીપ સુધી જતું રહે અને દાંત બચાવી ના શકે, દાંતને પાડવું પડે, ત્યારે એની જગ્યાએ રિપ્લેસ કરવા માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરીએ છીએ, જે સ્ક્રૂથી હાડકામાં ફિટ થઈ જાય અને એના ઉપર આપણે કેપ આપીએ છીએ. ફર્સ્ટ પ્રોસીજર એવું છે, જ્યારે આપણે મસૂડા ખોલીને હાડકામાં સ્ક્રૂ નાખી દઈએ, સ્ક્રૂમાં છે સેરેશન્સ હોય છે, એની આજુબાજુ બોન થઈ જાય, દેટ ઇઝ 3 to 6 months પછી આપણે એને લોડ આપી શકીએ છીએ. જેમ કે આપણે ફ્રેક્ચર થાય તો પ્લેટ મૂકીએ એને સ્ટેબિલાઇઝ કરવા માટે, એના પછી એના ઉપર કેપ આપી શકીએ. સો પ્રોસીજર આ છે. પેઇનફુલ માઇનર સર્જિકલ પ્રોસેસ છે, એટલે સ્લાઇટ સર્જિકલ વખતે પેઇનફુલ ના રહે, બટ યસ ઇટ્સ અ સ્મોલ સર્જિકલ પ્રોસેસ, બટ એટલું બધું નથી હોતું. પાછળથી દુખાવો નથી જ થતું, મેડિસિન ખાવાની જ હોય છે, એટલે ઇટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. ઇમ્પ્લાન્ટ્સ એક દાંતથી લઈને, એક દાંતમાં એક ઇમ્પ્લાન્ટથી લઈને આપણે 12-15 ઇમ્પ્લાન્ટ કરીએ છીએ ફૂલ માઉથ કેસીસમાં. સો બહુ જ કોમન પ્રોસીજર થઈ ગયું છે, કારણ કે ફૂલ માઉથ જ્યારે દાંત જતા રહે ત્યારે કોઈ ચોકઠું પહેરતું નથી, એટલે ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ્સ જે હોય છે એ ફિક્સ્ડ ટીથ ની જેમ એક્ટ કરે.
1: અને ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી શું કેર કરવી પડે છે?
2: ઇમ્પ્લાન્ટ કરાયા પછી રૂટીન હાઇજીન, જેમ આપણે રૂટીન બ્રશિંગ કરતા હોઈએ છીએ એ બધા ટિપ્સ વધારે થોડું ફોલો કરવું પડે.

0: ઇમ્પ્લાન્ટ એક્સપેન્સિવ પ્રોસીજર છે, એટલે એવરી 6 મંથ્સ ડેન્ટલ ચેકઅપ કરાવવું પડે, કે કંઈક પણ પ્રોબ્લેમ હોય તો આપણે પહેલાં જોઈ શકીએ.
1: હવે દાંતની વાત કરીએ અને દાંતના રોગો વિશે જ્યારે વાત કરતા હોઈએ, તો સર્જરી સુધી જ્યારે પહોંચતું હોય છે કોઈ પણ ડિસીઝ, તો ઘણી બધી અલગ અલગ સર્જિકલ ટ્રીટમેન્ટ થતી હોય છે. તો લેઝર ટ્રીટમેન્ટ શું છે એના વિશે વાત કરશો?
0: જેમ કે આપણે પાયોરિયા થઈ જાય, એટલે આખા મોનો પીડાનો રોગ હોય પાયોરિયા, એમાં ખોલીને સર્જિકલી ટ્રીટ કરવું પડે, ગમ્સને ખોલીને ટ્રીટ કરવું પડે. એની જગ્યાએ લેઝર ડેન્ટિસ્ટ્રી આવી ગયું છે. એમાં આપણે બ્લેડ નહીં વાપરીએ, ખાલી લેઝર એક પેન જેવું ડિવાઇસ હોય છે. ઇટ્સ વેરી ઇઝી. એમાં ગમ્સની આજુબાજુ ડિસઇન્ફેક્શન એન્ડ કટિંગ એક્શન થઈ શકે છે. તો એમાં ના સ્ટિચ આવે, ના બ્લીડિંગ થાય, ના બ્લેડ વાપરવું પડે.
1: સો
0: સો
1: ઇટ્સ
0: ઇટ્સ
1: લેસ
0: વેરી
1: પેઇનફુલ,
0: ઇટ્સ લેસ પેઇનફુલ, ઇટ્સ વેરી ઇઝી પ્રોસીજર અને હિલિંગમાં સારું રહે.
1: સર્જિકલ
0: સર્જિકલ
1: વર્સિસ
0: વર્સિસ લેઝર,
1: લેઝર એવી તમે વાત કરી, તો
0: યસ
1: ક્યારે આપણે લેઝર કરવું એ ડિસાઇડ કરવામાં આવે?
0: યસ. સો સર્જિકલ વર્સિસ લેઝર, જ્યારે પાયોરિયા હોય ત્યારે આપણે સર્જિકલ ઓપ્શન એ છે અને લેઝર ઓપ્શન એ છે, બંને ચૂઝ કરી શકીએ છે. એ ડિપેન્ડ્સ ઓન ધ ડિઝીઝ કે કેટલું અંદર અંદર ડીપ સુધી છે. અમુક રોગોમાં આપણે હાડકાનું આર્ટિફિશિયલ પાવડર મૂકવું પડે, એમાં ખોલવું પડે, દેટ એમાં બ્લેડ વાપરવું પડે, એમાં ફૂલ ખોલી દેવું પડે અને સ્ટીચે આવે. જેમાં હાડકાનો પાવડરની જરૂરત ના હોય ત્યાં આપણે લેઝરથી ટ્રીટમેન્ટ કરી શકીએ.
1: જી, અને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર ક્યારે પડે છે? અને પહેલાં જે રૂટ કેનાલ થતી અને અત્યારે જે રૂટ કેનાલ થાય છે, તો એમાં કંઈ એડવાન્સમેન્ટ આવ્યા છે?
0: રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ઇઝ બ્રેડ એન્ડ બટર ઓફ ડેન્ટિસ્ટ્રી, હું કહું તો. બહુ જ ફ્રિકવન્ટ ટ્રીટમેન્ટ છે, ફ્રોમ નાના છોકરાઓથી લઈને જે દૂધિયા દાંત છે ત્યાંથી લઈને મોટાઓને રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂરત હોય છે.
1: અચ્છા, બાળકોમાં પણ
0: યસ
1: રૂટ કેનાલની જરૂર પડે
0: યસ
1: છે?
0: યસ. સો મિલ્ક ટીથ જ્યારે છોકરાઓનું હોય છે એમાં પણ સડો થઈ જાય અને નસ સુધી પહોંચી જાય તો એમાં રૂટ કેનાલની જરૂરત હોય છે. સો રૂટ કેનાલ હવે, જેમ પહેલાં 3-4 સિટિંગ્સની રૂટ કેનાલની પ્રોસીજર હોતી હતી, હવે સિંગલ સિટિંગ રૂટ કેનાલ સક્સેસફુલી થઈ શકે છે અંદર ઇન્ફેક્શન ના હોય તો.
1: સિંગલ સિટિંગ એટલે એક જ વાર આવવાનું રહે, પછી ફરી આવવાનું રહેતું નથી?
0: નહીં, રૂટ કેનાલ માટે સિંગલ સિટિંગ રૂટ કેનાલ થઈ શકે છે, પેઇનલેસ છે. અને હવે બધું મશીનથી થાય છે, એટલે હેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા નથી યુઝ કરતા, હવે બધું મશીનથી ઇન્સ્ટ્રુમેન્ટ્સથી ક્લીન થઈ જાય. સો રૂટ કેનાલ ક્યારે કરાવવું પડે હું એકવાર સમજાવી દઉં.
1: જી,
0: જ્યારે નસ સુધી સડો થઈ જાય, ફર્સ્ટ 2 લેયર્સને ક્રોસ કરી લે, ત્યારે આપણે નસની જગ્યાએ ક્લીન કરીને એક મટીરિયલથી ભરી દઈએ, તો દાંત ત્યાં જ રહે, ખાલી ટ્રીટેડ હોય. અને ઉપર પછી રૂટ કેનાલ પછી કેપ આવે, ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ ઓફ કેપ છે અને એ આવે.
1: ઓકે, હવે આપણે વાત કરી કે બાળકોમાં પણ રૂટ કેનાલ થતું હોય છે, એ સિવાય આપણે જો વાત કરીએ તો બાળકોમાં દાંતને લગતા શું શું પ્રોબ્લેમ્સ આવતા હોય છે અને એમાં શું એડવાન્સમેન્ટ્સ આવ્યા છે?
0: સો મને લાગે છે હવે બિસ્કિટ્સ એન્ડ રિફાઇન્ડ ફૂડનો ઉપયોગ બહુ જ કોમનલી થઈ ગયું છે, અને છોકરાઓ બ્રશિંગમાં સાંભળતા નથી, એટલે છોકરાઓનો તીત દાંતનો રોગ બહુ જ થઈ ગયું છે, વેરી કોમન. સો એમાં રૂટ કેનાલ થાય છે. અને મિલ્ક ટીથનો ઇમ્પોર્ટન્સ બહુ જ થઈ ગયું છે, કારણ કે ઇફ પ્રીમેચ્યોરલી મિલ્ક ટીથ પડી જાય કે પાડવું પડે તો વાંકા ચૂકા દાંત આવે, જે પર્મનન્ટ ટીથ હોય એ એ સ્પેસમાં ના આવે, એ બીજે ક્યાંક આવી જાય અને પછી આપણે બ્રેસીસની જરૂરત પડે. સો દેર ઇઝ સમથિંગ નોન એઝ નાઇટ્રસ ઓક્સાઇડ. એમાં માસ્કથી સ્ટ્રેસ ફ્રી પ્રોસીજર આપણે કરી શકીએ. તો છોકરાઓ જ્યારે આવે, માસ્કથી નાક પર નાઇટ્રસ ઓક્સાઇડ સ્મેલ કરાવી દઈએ, અને એના પછી એ જે નાઇટ્રસ ઓક્સાઇડ છે એ એન્ઝાયટી માટે મોટાઓને પણ આપણે યુઝ કરી શકીએ છીએ. તો આખી પ્રોસીજરમાં છોકરાઓ ઓછું હલે, એમને પેઇન ઓછું થાય અને સ્ટ્રેસે ના રહે, એન્ઝાયટી ના રહે.
1: બાળકો સાથે તમારી અલગ રીતની રહેતી હશે પ્રોસીજર, કે બાળકોને પેઇન ના થાય, એનું ધ્યાન ભટકાય, એના માટે તમે કંઈ કરો જ્યારે બાળકો આવે એઝ અ પેશન્ટ?
0: પીડિયાટ્રિક પેશન્ટ્સ અઘરા હોય, છોકરાઓને સંભાળવાનું અને એના પેરેન્ટ્સને સંભાળવાનું, એટલે ડબલ ધ જોબ થઈ જાય છે. બટ એ લોકોને પ્રોસીજર્સ એવી રીતે કરવાનું કે મલ્ટિપલ વિઝિટ, છોકરાઓમાં બહુ વિઝિટ્સ વધી જાય છે, કારણ કે ફર્સ્ટ 2 સિટિંગ્સ તો ખાલી પ્લે કરવામાં જ હોય છે, અને પછી જેમ એ કમ્ફર્ટેબલ થઈ જાય, કારણ કે એ મોલ્ડિંગ યર્સ હોય, એમાં આપણે પકડીને કરાવીએ તો એમને ફોરએવર ફિયર હોય. એટલે છોકરાઓને બહુ જ લાઇટલી અને બહુ જ પ્લેફુલ રીતે ટ્રીટ કરવું પડે.
1: ડોક્ટર ભાવિકા, હવે આમ એવું માનવામાં આવે છે કે હસ્તી

0: સુંદર જ લાગે, પણ આપણે સ્માઇલને વધુ સુંદર બનાવી હોય તો બ્યુટિફિકેશન્સ માટે શું શું થતું હોય છે આજકાલ?
1: સો બ્યુટિફિકેશન્સ માટે ફર્સ્ટ થિંગ કલરમાં પ્રોબ્લેમ હોય, ટીથ યલોઇશ દેખાતા હોય તો બ્લીચિંગ કરી શકે, દેટ ઇઝ વ્હાઇટનિંગ. વ્હાઇટનિંગ પ્રોસિજર એક 10 મિનિટ્સનું પ્રોસિજર છે. જેવી રીતે આપણે ફેસ બ્લીચિંગ કરાવીએ એવી રીતે ટીથનો બ્લીચિંગ હોય છે. એ રિલેપ્સ થઈ જાય થોડા વખતમાં, જેમ કે આપણે ફૂડ હેબિટ્સના લીધે એ પાછા યલો થઈ જાય, બટ વર્સ ના થાય, જેટલા હતા એટલા જ થઈ જાય. એક વ્હાઇટનિંગ છે. વાંકા ચૂકા દાંત હોય તો ફર્સ્ટ ઓપ્શન ઇઝ ઓલવેઝ બ્રેસીસ. બ્રેસીસ જે તાર બાંધીએ બધા દાંતને સીધા કરવા માટે એ છે. પછી થોડાક પ્રોબ્લેમ્સ હોય તો દેર ઇઝ સમથિંગ નોન એઝ વિનિયર્સ. વિનિયર્સ આર્ટિફિશિયલ થિન લેયર આવે જે દાંતના ફ્રન્ટ સરફેસમાં આપણે સ્ટીક કરી દઈએ, લાઈક આર્ટિફિશિયલ નેલ્સ. સો એ આપણે જે દાંત સ્માઇલમાં દેખાય એમાં સ્ટીક કરી દઈએ, બધા જેટલા પણ 8 હોય કે 10 હોય એમાં બધા જે પ્રોબ્લેમ્સ છે એ માસ્ક થઈ જાય.
0: બ્રેસીસમાં અને વિનિયરમાં કેટલો ટાઈમ લાગતો હોય છે?
1: બ્રેસીસમાં યુઝ્યુઅલી 1 યર મિનિમમ થતું હોય છે. અમુકમાં જ્યારે ઓછી ટ્રીટમેન્ટ હોય તો 6-8 મંથ્સમાં થઈ જાય, પણ છોકરાઓમાં 1 યર ટુ 2 યર્સ બ્રેસીસનો ટાઈમ પીરિયડ હોય છે. અને વિનિયર્સમાં આપણે થોડાક દાંતનો લેયર સ્લાઇટ ઘસવું પડે કે ના ઘસવું પડે, દેટ ડિપેન્ડ્સ ઓન ધ કેસ. અને એના ઉપર 1 વીક 8 ડેઝમાં આપણે વિનિયર્સ આવી જાય. સો એટલું જ પ્રોસિજર હોય છે. મીન્સ એમાં 10 ડેઝનું પ્રોસિજર હોય છે બ્રેસીસ પર. બ્રેસીસમાં આપણે બધા ટીથ નેચરલ છે અને એને જ મેન્ટેન કરીએ છીએ, સો એટલે બ્રેસીસ ઇઝ ધ ફર્સ્ટ ચોઈસ. વિનિયર્સ ઇઝ આર્ટિફિશિયલ, એટલે એ પછી બ્રેસીસથી ના થાય તો ઉપર વિનિયર્સ.
2: અને એનું આયુષ્ય કેટલું હોય, કેટલો સમય ચાલે એ વિનિયર્સ?
1: વિનિયર્સ હવે 8 થી 10 યર્સ તો ચાલે જ આપણે મેન્ટેન કરીએ તો. બાકી ઈટિંગ અને બધામાં રિસ્ટ્રિક્શન આવી જાય, આખું એપલ સ્ટ્રેટ ના ખવાય વિનિયર્સથી ને બધું, બટ અધરવાઇઝ લોંગ ટ્રીટમેન્ટ હોય છે.
0: એટલે આફ્ટર કેર હોય છે,
1: આફ્ટર કેર વિનિયર્સમાં બહુ જ હોય છે.
2: જી, અંતમાં ડોક્ટર ભાવિકા, આપ શ્રોતા મિત્રોને જણાવશો કે સામાન્ય રીતે લોકો પોતાના ડે ટુ ડે લાઈફમાં દાંતની સંભાળ કેવી રીતે રાખી શકે?
1: યસ, સો રૂટીનમાં આપણે જે નોર્મલ ટૂથબ્રશ એન્ડ પેસ્ટ યુઝ કરીએ છીએ એ પણ યુઝ કરવાનું, બટ આપણે જે દાંત બધા એરિયાઝ છે એ દાંતની વચ્ચે જે ખાવાનું ભરાય એ આપણે નહીં જ ક્લીન કરીએ છીએ, એટલે એના માટે ફ્લોસ યુઝ કરવું પડે. ફ્લોસ એક દોરી છે જે બે દાંતની વચ્ચે જાય અને બે દાંતની વચ્ચે ક્લીન કરીને આપણે બહાર કાઢવું પડે. સો સ્પેસ સ્મોલ હોય તો ફ્લોસ યુઝ કરે, ડેન્ટલ ફ્લોસ. સ્પેસ બિગ થઈ જાય તો પ્રોક્ઝા બ્રશીસ હોય છે. અને એક બહુ સરસ
2: હોય છે
1: પ્રોક્ઝા બ્રશ, એક જે બોટલ બ્રશની જેમ લાગે, સ્મોલ હોય છે અને એ વચ્ચે ક્લીન થાય, જેને પાયોરિયા કે જે ગમ્સ નીચે જતા રહે એના માટે એક બોટલ બ્રશ ટાઈપ સ્મોલ બ્રશ હોય છે. અને અપાર્ટ ફ્રોમ દેટ એક બહુ જ સરસ ડિવાઇસ છે વોટર ફ્લોસર, જે વોટર પિચકારી ટાઈપ હોય છે, એમાં પાણી ભરી ને બધે જ આપણે ક્લીન કરી શકીએ છીએ. મોર ટ્રીટમેન્ટ્સ તો મોર ટાઈમ સ્પેન્ડ કરવું પડે બાથરૂમમાં વિથ ફોર ક્લીનિંગ. જેમ આપણી ટ્રીટમેન્ટ્સ આર્ટિફિશિયલ વસ્તુ વધી જાય, મેન્ટેનન્સ વધી જાય, અને એના માટે ઓલ ધીસ ડિવાઇસીસ આર યુઝફુલ. પ્લસ આઈ ઓલવેઝ એડવાઇઝ કે 6-8 મંથ્સમાં એકવાર ડેન્ટલ ચેકઅપ કરાવવાનું, બિકોઝ જે પણ પ્રોબ્લેમ હોય એ આપણે વહેલું કેચ કરી દઈએ. આપણે છેક રૂટ કનાલ સુધી કે છેક ઇમ્પ્લાન્ટ સુધી વેઇટ ના કરવું પડે. સ્મોલ કેવિટી હોય તો સ્મોલ ફિલિંગમાં જ થઈ જાય, વિચ ઇઝ વિધાઉટ ઇન્જેક્શન, લેસ પેઇન અને લેસ એક્સપેન્સિવ.
2: અને લગભગ એવું જોવામાં આવે છે કે જેમ જેમ ઉંમર વધતી જાય તમારા પેઢા લૂઝ પડતા જાય, નબળા થતા જાય, તો દાંતની વચ્ચેનો ગેપ વધતો જાય, તો એ સિચ્યુએશનમાં શું ધ્યાન રાખવું જોઈએ?
1: એ જ વોટર ફ્લોસર હોય છે અને પ્રોક્ઝા બ્રશ હોય છે. એ જગ્યાએ આપણે કંઈ જ ના કરી શકીએ, એ જગ્યા ખાલી મેન્ટેન કરવું પડે.
2: એટલે બ્રશ કર્યા પછી આ પ્રોસિજર કરી દેવું.
1: સો જમ્યા પછી કે સૂતા પહેલા એકવાર પ્રોક્ઝા બ્રશ કાં તો વોટર ફ્લોસર યુઝ કરવાનું, તો એ જગ્યા ક્લીન રહે. એ જગ્યા ગમ્સની જગ્યા છે અને એમાં આપણે કોઈ પણ ફિલિંગ કે કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ ના જ મૂકી શકીએ, તો એ ખાલી મેન્ટેનન્સમાં જાય.
2: જી, ડોક્ટર ભાવિકા, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને શ્રોતા મિત્રોને દાંતના રોગોની આધુનિક સારવાર આ વિશે ખૂબ જ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર આપનો.
1: થેન્ક યુ. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા દાંતના રોગોના નિષ્ણાત ડોક્ટર ભાવિકા શાહ સાથેની વાતચીત. દાંતની સારવારમાં કેવી કેવી આધુનિકતા આવી છે અને સારવાર વિશેની ઘણી બધી વાતો એમણે સમજાવી. દૈનિક જીવનમાં કેવી રીતે દાંતની સંભાળ લેવી એ પણ એમણે સમજાવ્યું. આશા રાખીએ છીએ કે આ મુલાકાત આપને ઉપયોગી બની રહેશે. અને આ સાથે જ હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ, એટલે કે આપના ફરમાઈશી ગીતો તરફ. તો ચાલો સાંભળીએ મોચી બજાર પડધરી રાજકોટથી સૈયના નિયમિત શ્રોતા રૂપેશ કુમાર અર્જુનભાઈ ચુડાસમાની પસંદગીનું આ ગીત.

0: अतिशय मनडाता ना जाऊ नथी त्याए मारो तारो नथी सरनामो तारो
1: આ સરસ મજાના ગીત પછી શ્રોતા મિત્રો વધુ એક ગીત સાંભળીએ. જૂનાગઢથી વાંજા દરજી કિરીટભાઈ સોલંકીની પસંદગીનું મેના ગુર્જરીનું આ સરસ મજાનું ગીત આપણે સૌ સાથે મળીને સાંભળીએ.

ફરમાઈશના આ ગીત બાદ મિત્રો હવે વાત કરીએ આજના દિવસની વિશેષતાની. ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે મુહર્રમ, જેનો મૂળ અરબી અર્થ છે પવિત્ર, પ્રતિબંધિત અથવા સન્માનિત. આજે તેનો 10મો દિવસ. આજના દિવસે પૈગંબર મોહમ્મદ સાહેબના નવાસા હજરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓ કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. આ ઘટનાની યાદમાં મુસ્લિમ બિરાદરો 10 દિવસ સુધી શોક પાળે છે અને તાજિયા કાઢીને દુઃખ વ્યક્ત કરે છે. આ દિવસોમાં તેઓ રોજા રાખે છે, દાન કરે છે અને ઇબાદત કરે છે. અત્યાચારોના વિરોધ અને સચ્ચાઈના સાથ માટે કુરબાની આપનાર હજરત ઇમામ હુસેન અને તેમના સાથીઓને આજના દિવસે ભાવભરી શ્રદ્ધાંજલિ. અને મિત્રો, આ સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને આપો અનુમતિ. કાર્યક્રમ આપને કેવો લાગ્યો એ વિશેના આપના પ્રતિભાવોની અમે રાહ જોઈશું આ સરનામે. નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsaiyar@gmail.com.

સુધીર ઠાકર રેખા ઠાકરને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી જગદીશ જોશીની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 થવા આવી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત પેક્સિલિકા સમિટમાં એઆઈ ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થના દૂષણને રાષ્ટ્રીય સુરક્ષા તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી ગણાવ્યું. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના ઉદ્યોગમંત્રી સાથે વાતચીત કરી. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ દાન કેસમાં 8 આરોપીઓની ધરપકડ. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો. અને ભારત આજે આયર્લેન્ડ સામે 2 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. સમાચાર વિગતવાર. અમેરિકામાં આયોજિત બીજા પેક્સ સિલિકા શિખર સંમેલનમાં ભારતે 34 અન્ય દેશો સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાના આર્થિક બાબતોના વિદેશમંત્રી જેકબ હેલબર્ગે જણાવ્યું કે એઆઈ સમિટમાં ભાગ લેનારા દેશોએ એઆઈ યુગ માટે વૃદ્ધિ અને નવીનતા તરફી નિયમનકારી અભિગમને સમર્થન આપ્યું છે. ભારતનું પ્રતિનિધિત્વ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણન અને ભારતીય ઉદ્યોગના પ્રતિનિધિઓએ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નેધરલેન્ડ્સના રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી હતી કે ભારતની ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ આધારિત ક્રાંતિ નાણાકીય સેવાઓને કેવી રીતે વધુ સુલભ અને સસ્તી બનાવી રહી છે. તેમણે કહ્યું કે આ પ્રયાસ જીવનની સરળતામાં સુધારો કરી રહ્યો છે અને મોટા પાયે લોકોને સશક્ત બનાવી રહ્યો છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: મહારાણી મેક્સિમા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ કી વિત્તીય સ્વાસ્થ્ય સંબંધી વિશેષ અધિવક્તા કે રૂપ મેં ભારત કી યાત્રા પર હૈ. વિદેશ મંત્રાલય ને કહા કે ઉનકી યાત્રા વિત્તીય સમાવેશન કો આગે બઢાને કી સાઝા પ્રતિબદ્ધતા કો દર્શાતી હૈ. અપની યાત્રા કે દોરાન મહારાણી મેક્સિમા ને વિભિન્ન પૃષ્ઠભૂમિ કે લોગો સે વિત્તીય સેવાઓ કે સાથ ઉનકે અનુભવો ઓર વિત્તીય સ્વાસ્થ્ય સે સંબંધી ઉનકી ચુનૌતીઓ કે બારે મેં બાત કી. ઉન્હોને ભારત કે જનધન કાર્યક્રમ કે લાભાર્થીઓ સે ભી બાતચીત કી, જો એક સરકારી પહેલ હૈ ઓર જિસકે તહત પરિવારો કો કિફાયતી દરો પર બેંકિંગ ઓર વિત્તીય સેવાઓ તક પહોંચ પ્રદાન કી જાતી હૈ. સકલેન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે કૃષ્ણકાંત.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે નશામુક્ત ભારત નિર્માણના સંકલ્પને ફરીથી મજબૂત બનાવવાનું આહવાન કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને આ ચળવળને સક્રિયપણે આગળ ધપાવી રહેલી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંગઠનોની પ્રશંસા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કરતા કહ્યું કે માદક પદાર્થનું દૂષણ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સ્થિરતા, આર્થિક હિતો અને યુવાનો તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી છે. તેમણે આધ્યાત્મિક નેતાઓ, યુવાનો અને માતાઓને આ યુદ્ધ જીતવા માટે એક જ મંચ પર આવવા વિનંતી કરી. શ્રી શાહે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 10મી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધિત કરતી વખતે આ વાત કહી.
2: ડ્રગ તસ્કરી, સંગઠિત અપરાધ, નાર્કો ટેરર ફાઇનાન્સ ઓર સીમા

0: पार के आतंकी नेटवर्क के वित्त पोषण, एक इस प्रकार से इवॉल्विंग नार्को टेररिज्म इकोसिस्टम भी बन चुकी है। तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें।
1: केंद्रीय उद्योग मंत्री पीयूष गोयले लंडन में ब्रिटनना उद्योग मंत्री पीटर कायल साथ बातचीत करी। श्री गोयले सोशल मीडिया संदेश में कहा कि भारत और ब्रिटन वच्चे व्यापार और आर्थिक सहयोग वधारवानी तको पर चर्चा करवामां आवी हती। श्री गोयले जणाव्युं कि भारत और ब्रिटन वच्चे व्यापक आर्थिक और व्यापार करार 15 जुलाई थी अमल में आवशे। सामाजिक सुरक्षा पर डबल कॉन्ट्रीब्यूशन कन्वेंशन पण अमल में आवशे। केन्द्रीय कृषि और खेडूत कल्याण मंत्री शिवराजसिंह चौहान आज उत्तराखंडना रुद्रपुर में खेत बचाओ अभियान कार्यक्रम में खेडूत साथ बातचीत करते। आ मुलाकात दरमियान विविध विस्तारों की मुलाकात लई पाकनी स्थिति मूल्यांकन करते, खेती संबंधित विविध मुद्दाओं पर खेडूत साथ चर्चा करते। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દાન કેસમાં દાખલ કરાયેલી પહેલી એફઆઈઆરમાં ઉત્તર પ્રદેશ પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર રચાયેલી ખાસ તપાસ ટુકડી એસઆઈટી દ્વારા કરવામાં આવેલી ભલામણો બાદ આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની લેખિત ફરિયાદ પર શ્રીરામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો। એફઆઈઆરમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા સહિત અજાણ્યા આરોપીઓનો સમાવેશ થાય છે। લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતની આગેવાની હેઠળની એસઆઈટીએ મંગળવારે સરકારને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં આ મામલે કડક ભલામણો કરવામાં આવી હતી। ત્યારબાદ ગઈકાલે એફઆઈઆર નોંધવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે। આ માસિક રેડિયો કાર્યક્રમનો 135મી કડી હશે। આ કાર્યક્રમ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે। તે AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે। હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે। નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો આજે રાત્રે 12 વાગ્યા સુધી મોકલી શકશે। આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે જણાવ્યું કે ઈરાન સંઘર્ષ અને ઉર્જાના ઊંચા ભાવોની આર્થિક અસર છતાં ભારત વૈશ્વિક આર્થિક વિકાસનો મુખ્ય ચાલક બની રહ્યું છે। IMFના સંદેશાવ્યવહાર વિભાગના ડિરેક્ટર જુલી કોઝેકે જણાવ્યું હતું કે બાહ્ય અવરોધો છતાં મજબૂત સ્થાનિક માંગ દ્વારા સમર્થિત ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે। સાંભળીએ એક અહેવાલ।
2: अंतर्राष्ट्रीय मुद्रा कोष की संचार निदेशक जूली कोजेक ने कहा है कि मजबूत घरेलू मांग के समर्थन से भारत की अर्थव्यवस्था अनुकूल बनी हुई है। मुद्रा कोष ने वित्त वर्ष 2026-27 में भारत की अर्थव्यवस्था के 6.5% की वृद्धि दर का अनुमान बरकरार रखा है। सुश्री कोजेक ने कहा कि वर्तमान वित्त वर्ष की पहली तिमाही में भारतीय अर्थव्यवस्था ने उम्मीद से बेहतर प्रदर्शन किया है। उन्होंने कहा कि IMF पश्चिम एशिया युद्ध विराम और होर्मुज जलडमरू मध्य के फिर से खुलने को वैश्विक अर्थव्यवस्था के लिए सकारात्मक मानता है। समाचार कक्ष से मैं मुकेश कुमार।
1: વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો છે। 1500થી વધુ લોકો ઘાયલ થયા છે। ગઈકાલે રાજધાની નજીક આવેલા ભૂકંપ પછી રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। પહેલા 7.2ના તીવ્રતાના ભૂકંપના બાદ 7.5ની તીવ્રતાનો વધુ શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે। સાંભળીએ આ અંગે એક અહેવાલ।
3: भूकंप के बाद वेनेजुएला के अंतरिम राष्ट्रपति डेल्सी रोड्रिगेज ने आपातकाल की घोषणा कर दी है। अगले आदेश तक कक्षाएं और गैर आवश्यक गतिविधियां स्थगित कर दी गई।

0: ઓસ્ટ્રેલિયન સામે બે મેચની ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. ભારતીય ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. ટીમમાં 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. આયર્લેન્ડનું નેતૃત્વ લોર્કેન ટક્કર કરશે. શ્રેણીની બીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રવિવારે રમાશે. આજે દેશના વિવિધ ભાગોમાં મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પૈગંબર મુહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહોરમ નિમિત્તે હઝરત ઇમામ હુસેનના બલિદાનને યાદ કર્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે પેક્સ સિલિકા સમિટમાં એઆઈ ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થના દૂષણને રાષ્ટ્રીય સુરક્ષા તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી ગણાવ્યું. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના ઉદ્યોગ મંત્રી સાથે વાતચીત કરી. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દાન કેસમાં 8 આરોપીઓની ધરપકડ. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો. અને ભારત આજે આયર્લેન્ડ સામે 2 મેચની ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: યે હે આકાશવાણી કા અમદાવાદ વડોદરા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર. પેશ હૈ ફૌજી દોસ્તો કે લિયે વિશેષ કાર્યક્રમ જય ભારતી.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.

0: આ મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, જ્યાં સુધી દુનિયામાં દોસ્તી અકબંધ છે ત્યાં સુધી જિંદગી જીવવા જેવી છે. આનંદ બક્ષી સાહેબની કલમ અને મોહમ્મદ રફી સાહેબના દૈવી અવાજમાં ગવાયેલું લક્ષ્મીકાંત પ્યારેલાલનું આ સંગીત સાથેનું ગીત સાંભળીને આજે દરેકને પોતાના એક ખાસ મિત્રની યાદ જરૂર આવી જશે.

0: आकाशवाणी एट 90 90 साल की आवाज दिल से दिल तक नॉन स्टॉप धमाल पुरानी यादें नया जोश है देश का रेडियो अब भी बॉस है आकाशवाणी के गौरवमयी 90 साल
1: मित्रों જ્યારે મોસમ ખુશનુમા હોય અને હૃદયમાં પ્રેમની લહેર ખીચાલતી હોય ત્યારે સંગીત આપોઆપ ગુંજવા લાગે છે. મોહમ્મદ રફી અને આશા ભોંસલેના અવાજની જુગલબંદી ધરાવતું જુદાઈ ફિલ્મનું આ ગીત આપણી સાંજને વધુ પ્રેમભરી અને સુંદર બનાવી દેશે.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: મિત્રો, જિંદગીમાં ગમે તેટલા ઉતાર ચઢાવ આવે પણ એની સામે હસતા મુખે ઊભા રહેવું એ જ સાચું જીવતર છે. ગુલઝાર સાહેબની ફિલસૂફી, ઇલિયારાજાનું અદ્ભુત સંગીત અને સુરેશ વાડકરના ભાવુક અવાજમાં મઢેલું સદમા ફિલ્મનું આ ગીત આપણને જિંદગીને ફરી એકવાર વહાલથી ગળે લગાવવાની પ્રેરણા આપે છે.

0: સુરેશ વાડકરે ગાયેલા ફિલ્મ સદમાના આ ગીત સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. અમારો હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં.
1: નમસ્તે, મેં આપકા BLO, આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
2: જી હાં, દાનહ ઓર દમણ એવમ દીવ મેં 4 જૂન સે 3 જુલાઈ તક ચલ રહા હૈ SIR, યાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન. મતદાતા સૂચિ કો બિલકુલ સહી ઓર અપડેટેડ બનાને કે લિયે આપકે BLO ઘર ઘર આકર ફોર્મ ભર રહે હૈ.
3: એક જિમ્મેદાર નાગરિક બને, અપને BLO કો સહી જાણકારી દે ઓર ઉનકા પૂરા સહયોગ કરે.
2: અધિક જાણકારી કે લિયે 1950 પર કોલ કરે યા www.voters.eci.gov.in પર જાયે.
3: મુખ્ય નિર્વાચન અધિકારી દાનહ ઓર દમણ એવમ દીવ દ્વારા જનહિત મેં જારી.
4: असली चाइनीज स्वाद का जादू अब आपके शहर वापी में.
5: जोडियाक प्रस्तुत करता है ऑथेंटिक वॉक एंड वंडर,
4: जहां हर डिश में है ओरिजिनल चाइनीज फ्लेवर्स का कमाल और परफेक्ट वॉक का स्वाद.
5: अपने परिवार और दोस्तों के साथ इस खास फूड फेस्टिवल का आनंद लीजिए.
4: मौका है सिर्फ 14 से 28 जून तक. ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है.
6: जोडियाक फॉर्चून पार्क गैलेक्सी वापी में.
0: श्रोता मित्रों, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

હમણાં જ આપે અનૂપ જલોટાને સાંભળ્યા. આ સાથે આજનો પોપ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પછીનું પ્રસારણ થોડી જ વારમાં અમદાવાદ કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

છે પાર્ટ ટુ. તો સાંભળીએ આપણે જયેશભાઈ હિંગરાચિયાને. આ ઇન્ટરવ્યુ લીધો છે પ્રેરક વૈદ્ય અને સાથી મિત્રએ. પરંતુ દોસ્તો, આ ઇન્ટરવ્યુ શરૂ કરીએ એની પહેલા માણીએ સાંભળીએ એક મસ્ત મજાનું ગીત, જેના શબ્દો છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ. ફિલ્મ છે ગાંધી ટુ હિટલર. ગીત ગાયું છે પેનાઝ મસાનીએ. સંગીત આપ્યું છે અરબિંદ લાઇટોને અને લિરિક્સ લખ્યા છે સ્વયં નરસિંહ મહેતાજી અને સાથે ડૉક્ટર પલ્લવી મિશ્રાજીએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

0: મહાત્મા ગાંધીજી બહુઆયામી વ્યક્તિત્વ, જીવનમાં ચીવટ, સત્યનો આગ્રહ, ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા, છેવાડાના માનવીનો વિચાર, દરેક પાસાઓ સ્વાભાવિક અને તેમને જાણનાર કે જાણવાનો પ્રયત્ન કરનાર સૌને પ્રભાવિત કરે.
1: ઘણા સંજોગો કે પરિસ્થિતિમાં આપણને ગાંધીજીનો અભાવ સાલે, કે આજે ગાંધીજી હોત તો, ભલે આજે ગાંધીજી આપણી વચ્ચે ન હોય, નશ્વર દેહ નથી આપણી વચ્ચે, પણ તેમના વિચારો અને તેમણે પોતાના આચારથી આપેલા જે આદર્શો છે તેના દ્વારા એ આપણી સાથે છે.
0: અને દોસ્તો, આ આદર્શો એ જ ગાંધીજીને આપણી વચ્ચે રાખ્યા છે. ગાંધી વિચાર અને ગાંધીજી દરેક સમયમાં પ્રસ્તુત છે તેની એ પ્રતીતિ પણ કરાવે છે.
1: આજે આપણે એક એવી વ્યક્તિને મળવું છે, તેમની જીવન સફરને જાણવી છે, જેમણે ગાંધીજીને જીવંત રાખ્યા છે. તેમનું સર્જન ગાંધીજી તેમના સ્વજન હોવાની સાબિતી આપે છે. આજે આપણી સાથે છે જયેશભાઈ હિંગળાજીયા. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના વતની એવા જયેશભાઈએ ગાંધીજીને પોતાના કર્મો દ્વારા, સર્જન દ્વારા જીવંત રાખ્યા છે. ગાંધીજીને વિશિષ્ટ રીતે જીવંત રાખનારા જયેશભાઈ અત્યાર સુધીમાં 100થી વધુ વખત ગાંધીજીના સ્ટેચ્યુ તરીકે નિદર્શિત થયા છે. ગાંધીજીના મિનિએચર આલ્બમ્સ બનાવ્યા છે. તેમના લગભગ 151થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સ ધરાવે છે. તો આવા જયેશભાઈ સાથે આપણે વાતની શરૂઆત કરીએ. જયેશભાઈ
0: નમસ્તે.
1: આજે આલ્બમ્સ છે તો એમાં એની જાળવણી ને એ બધું પછી કઈ રીતે, એને કઈ રીતે તમે વ્યવસ્થિત રાખો છો એ બધી વાત કરો.
2: આમ તો એને બોક્સ જે છે કે આપણે એક જે સોનાની વસ્તુ હોય તો આપણે કેવી રીતે સાચવીને નાની ડબ્બીમાં ક્યાં રાખતા હોય, તો એની એની પ્રેરણા પણ મેં સોનીને એમની ડબ્બી જે હોય એમાંથી જ મેં મેળવી. એ ડબ્બી એક સોનાની જે વસ્તુ હોય એ ખાલી ડબ્બી લઈ અને વ્યવસ્થિત એને કાપડમાં રાખી અને સાચવીને એનું એક બોક્સ બનાવેલું છે, એનું સ્પેશિયલ એ હું એમાં હું એનો સંગ્રહ રાખું છું.
0: જયેશભાઈ, આ ઉપરાંત તમે બીબીસીની એક ડોક્યુમેન્ટરી હતી એમાં પણ કામ કર્યું છે, તો એ બધી તમારા જે અનુભવો છે એની વાત કરો.
2: હા, બીબીસીમાં મેં ઓક્ટોબર મહિનામાં લગભગ 3 કે 4 ઓક્ટોબર બીબીસી ન્યૂઝમાં જ્યારે પોરબંદરમાં એ લોકો આવ્યા અને એને મને સ્થાન મેળવ્યું ત્યારે અમે 3-4 ગાંધીજીઓ હતા. એમાં એક ફ્રાન્સના હતા અને એક ઇન્ડિયાના પણ હતા, એવું 2-3 વિદેશના હતા. એ લોકોએ પછી મને સિલેક્ટ કર્યા અને એમાં મેં ઇન્ટરવ્યૂ લીધું પોરબંદરમાં જતું ગોલ્ડન સ્ટેચ્યુમાં. અને ત્યારબાદ ગાંધીજીના જે અમુક પ્રસંગો છે કે એ સમયમાં આપણે અસ્થિર વિસર્જન કરવું હોય તો હરિદ્વાર સુધી ના જઈ શકતા, ત્યારે આપણે ટ્રેન કે કોઈ બસ કે એવી કોઈ

0: વ્યવસ્થા નહોતી એમ.
1: જી
0: તો એ સમયે સૌરાષ્ટ્રના માણસો અસ્થિ વિસર્જન કરવા માટે જૂનાગઢમાં દામોદર કુંડનો ઉપયોગ કરતા. તો એ સમયનો શોટ હતો કે મહાત્મા ગાંધીજીએ એના માતા પિતાનું અસ્થિ વિસર્જન દામોદર કુંડમાં કરેલું છે. ઘણા માણસોને, ઓછા માણસોને એવું ખબર છે. એટલે એવા બધા ઘણા એવા પ્રસંગો છે જે લોકોને ખબર નથી, એ બીબીસી ડોક્યુમેન્ટરીમાં બતાવવામાં આવ્યું છે. એમાં મેન ગાંધીજીનો રોલ મેં કરેલો હતો. એ પિક્ચરનું નામ છે ધ લિજન્ડ ઓફ મહાત્મા, અને 2009 અને 10 ઓક્ટોબરે યુરોપમાં એ પિક્ચર રિલીઝ થયેલી. અને લગભગ 1.5 થી 2 લાખ એવા યુરોપમાં લોકો તરફથી એવા SMS આવેલા બીબીસી સ્ટુડિયોમાં કે આ માણસને 1982માં જયારે ગાંધી પિક્ચર બનાવ્યું હતું, બિલ ક્વિન છે આપણું નામ, લંડનના હતા, એને ગાંધીજીને રોલ કર્યો, એવું પિક્ચર અત્યારે પાછું બનાવી, બિગ પિક્ચર બનાવો, મોટું પિક્ચર બનાવો, અને આ માણસને એ મેન ગાંધીજીના રોલ તરીકે એને આપો, એને રોલમાં રાખો.
2: એટલે આ જયારે રોલની વાત આવે તો જયેશભાઈ તમે આમ કોઈ તાલીમ લીધેલી છે અભિનયની કે એવી?
0: ના, બિલકુલ નહીં, કોઈ દિવસ નહીં. એ ખરું કે મૂવી જોતો હોય, પિક્ચરો જોઈ, ફિલ્મ જોઉં, ને જૂના પિક્ચર જોવાનો મને બહુ શોખ છે, કે જેવી રીતે એકદમ બહુ બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચરો છે એમાંથી ઘણું બધું એમાં સ્ક્રિપ્ટ મેળવતો હોય, કે સારા સારા વાક્યો હોય, સુવિચારો હોય, એના માધ્યમથી હું મેં એક્ટિંગ અભિનય આમ એવી રીતે શીખતો હોય. એમ
2: દેશભરમાં વિવિધ સ્થળોએ તમે ગાંધીજી ને જીવંત કર્યા છે.
0: જી,
2: તો લોકોનો પ્રતિભાવ કેવો હોય છે, કે બાળકોથી માંડી છે, વૃદ્ધો છે, કે સમવયસ્કો છે, એ કઈ રીતે, એના કોઈ અનુભવોની વાત કરો.
0: સાહેબ, હું એક અનુભવ, એક મારા એક પ્રસંગ બની ગયો એની વાત કરું, કે 2008માં 11 અને 12 ઓક્ટોબર રેડ રિબન એક્સપ્રેસ ટ્રેન જે આખા ભારતભરમાં એઇડ્સ અને એઇડ્સના વિશે લોકોને જાણકારી મળે એના વિશેને ટ્રેન એ લોકો ઇન્ડિયા ગવર્મેન્ટે બહાર બધા શહેરોમાં મૂકતા અને લોકો સુધી જાણકારી પહોંચે. એ સમયમાં એડ્સનું ને કે તો માણસો કોઈ જોવા કે જતા નહીં, એટલે પછી અમે ને એક અમારે વજુભાઈ પરમાર કરીને છે, પોરબંદરમાં પ્રોફેસર છે, અને એ વખતમાં કીર્તિ મંદિર એટલે મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે એને કીર્તિ મંદિર તો ઓળખાય છે પોરબંદરમાં, તો એના સંચાલક તરીકે હતા અને અમારા મિત્ર જેવો એનો સંબંધ છે. અને ત્યારે અમે નક્કી કર્યું કે ભાઈ ગાંધીજી બનીને જે સાંઈ ઊભી હતો, પ્રથમ વખત હું 20 કલાક હું ત્યારે એક નંબરના પ્લેટફોર્મ ઉપર ઊભો. પહેલા દિવસે માણસોને કોઈને ખબર ના પડી કે આ માણસ ગાંધીજી. પછી મીડિયા અને પ્રેસ વાળાને બધા આવ્યા, ન્યૂઝપેપર અને મીડિયાના માધ્યમથી લોકોને ખબર પડી પોરબંદર શહેરોમાં કે આ તો માણસ જ છે ને, સ્ટેચ્યુ બનીને ઊભો છે. અને લોકો, ઘણો બધા માણસો આવ્યા અને પ્રતિસાદ મળ્યો. અને ખાસ એક એવો પણ પ્રસંગ બન્યો કે ગાંધીજી વિશે બહુ ઓછું જાણતો હું, ને હજુ પણ ઓછું જાણું, કે જ્યારે હું સ્ટેચ્યુ બનીને ઉભો એટલે ઘણા માણસો સ્ટેજ ઉપર ચડી અને ઘણા પેટમાં ટાંચણી ઉપર ભોગતા મને હલાવવા માટે. આ મારો દુઃખ પ્રસંગ તમને કહું છું, સત્ય ઘટના, મારી અંદરની વેદનાઓ તમને કહું છું. અને કોઈ કાનમાં સોડી નાખીને હલાવવાનો પ્રયત્ન કરે, ઘણી વખત ધોતી ખેંચે, ઘણી બધા એવા પણ માણસો હોય કે જે લોકોને જે દારૂ પીવાની ટેવ હોય તો એ લોકો સ્વાભાવિક છે તો કહે કે ગાંધીજી તમે જન્મમાં લીધો એટલે દારૂ અમને નત મળતો, તમે બીજે જન્મ લીધો તો દારૂની છૂટ હોય. એટલે અલગ અલગ વિચારોથી લોકો મને કહેતા, એટલે મેં એક વિચાર એમાંથી લીધો કે જો મારે 20 કલાક આટલું બધું સહન કરવું પડતું હોય તો આજે ગાંધીજીએ એના જીવનમાં કેટલું સહન કર્યું હશે.
2: એટલે બહુ અદ્ભુત વાત છે ને, આવા દુઃખદ પ્રસંગો પણ, એટલે ખરેખર આપણે જે માણસની જે માનસિકતા છે એ દર્શાવે છે. જયેશભાઈ, તમે આ ઉપરાંત ગાંધીજી વિશે એક બહુ મોટું પુસ્તક પણ સાઈઝનું તૈયાર કર્યું છે, એ વિશે વાત કરો.
0: એ મેં 5x10 ફૂટનું એક મોટું પુસ્તક છે અને લગભગ 14-15 પેજ છે એમાં. મારું પુસ્તક બનાવવાનો હેતુ એટલો જ છે કે અત્યારે જમાના પ્રમાણે માણસો, અગર આજે નાનો માણસથી લઈને મોટા માણસ, એટલે ગરીબથી લઈ અને કરોડપતિ સુધી, આજે કોઈ પાસે સમય નથી. અને ખાસ કરીને કે મહાત્મા ગાંધીજીની ગુજરાતીમાં જે આત્મકથા આવે છે એ 483 પેજનું છે, તો આટલો બધો કલાકો સુધી કે દિવસો સુધી માણસો પાસે ટાઈમ નથી રહેતો. એને અનુલક્ષીને મેં આ પુસ્તક બનાવ્યું. એ પુસ્તકની અંદર 200 ગાંધીજીના પ્રશ્ન અને એના જવાબ તૈયાર, એક મેગેઝિનમાંથી મેં લઈ અને તૈયાર કર્યા છે. કે જે 200 પ્રશ્નો અને એના જવાબ વાંચી

0: માત્ર અડધો કલાકની અંદર મહાત્મા ગાંધીજીનું જીવન ચરિત્ર અને જન્મથી મૃત્યુ સુધી ટૂંકમાં એ સમજી શકે એમ. અને આ પુસ્તકનું મોટું બનાવવાનું પણ એક બીજો ઉપદેશ મારો એ છે કે એક હોલમાં રાખી શકે, એક પુસ્તક હોય તો એક માણસ જ વાંચી શકે. તો મારો બીજો પણ એવો આ પુસ્તકનો એવો ભાવાર્થ છે, એવો સંદેશો દેવો કે એ પુસ્તકને એક હોલમાં રાખીએ તો લગભગ મારા અંદાજ પ્રમાણે 2 થી 3 કે 5 હજાર માણસ સુધી એક સાથે આ પુસ્તક વાંચી પણ શકે.
1: એટલે બહુ સરસ, જેને કહેવાય ને કે ગાંધીજી વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ માટેનો સરસ ઉપક્રમ કર્યો છે.
2: જયેશભાઈ, તમને પૂછવાનો એ પણ મન થાય કે આપ આટલા વર્ષોથી, લગભગ 20-એક વર્ષોથી ગાંધી,
0: ના હું લગભગ 2003 થી શરૂઆત કરી એટલે 10-એક વર્ષ,
2: 10 વર્ષથી,
0: 12 વર્ષ,
2: 10 થી 12 વર્ષથી આપ ગાંધીજી બનવાનું આપે ચાલુ કર્યું, તો આપના પોતાના જીવનમાં કઈ ફેરફારો તમે નોંધ્યા છે? કંઈક સ્વભાવમાં ચેન્જ આવ્યો હોય કે કંઈક જીવનશૈલી બદલાણી હોય?
0: ના, આમ તો પહેલેથી જ ગાંધી વિચારધારા, મેં તમને વાત કરી કે અમારા મા મમ્મી ને પપ્પા હતા, એના મામા સોરી, એ ગાંધીજી સાથે ઘણી વખત સંકળાયેલા હતા. સત્ય મીઠાના સત્યાગ્રહમાં સાથે હતા, ચળવળમાં સાથે હતા, ગાંધીજી સાથે જેલમાં ઘણી વખત સાથે રહી. એટલે ગાંધીના જીવનચરિત્ર તો ઘણું બધું છે કે ભાઈ જીવનમાં કરકસર્યું જીવન જીવવું, આપણે સાદું સિમ્પલ કપડાં આતે પહેરવા, જીવનમાં ખોટો ખર્ચ નહીં કરવાનો, કે એ તો નાનપણથી જ મા બાપ શીખવા મળ્યું છે. એટલે ગાંધીજી બહેનો ત્યાર પછી પરિવર્તન આવ્યું એવું નથી, પણ મારે બચપનથી જ ગાંધી વિચારધારાથી હું
1: પ્રભાવિત છું, અને એટલે જ ગાંધીજી કદાચ વધારે જીવનમાં પ્રભાવિત
0: થાય છે.
1: જયેશભાઈ, કોઈ પણ ક્ષેત્રમાં આપણે આગળ વધવું હોય તો એનો આર્થિક પાસો છે એ બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. તો તમે આજે ગાંધીજીના સ્ટેચ્યુ બનો છો, એમાં જે કલરનો ને મેકઅપનો ને બધો ખર્ચો થતો હોય, આલ્બમ્સ તૈયાર કરો છો, તો એ માટે પણ મોટી ધનરાશિની જરૂર પડે, સાથે તમારો વ્યવસાય એવો છે કે જેમાંથી એટલું વળતર ન મળતું હોય, તો આ બધું મેનેજ કઈ રીતે થાય છે?
0: સાહેબ, હું કર્યા કામ કરું તો લગભગ અત્યાર સુધીમાં જે મેં ખર્ચ કર્યો ને મારા પોતાની મહેનતમાંથી જ કર્યો. મને અત્યાર સુધીમાં ના કોઈ ગવર્મેન્ટે સહાય મળી છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી, અથવા ના કોઈ ભારત સરકાર તરફથી મળી છે, ના કોઈ સંસ્થા તરફથી મળી છે. હું માત્ર ને માત્ર મારા ખુદના મારા મહેનતના પૈસેથી જ આ હું ગાંધીજી બનું છું, આલ્બમ બનાવું છું, બધા રેકોર્ડનો સામાન મળું છું. અને અન્ય ઘણામાં એવી પણ ગેરસમજ થાય કે ભાઈ ગ્રીનીસ વર્લ્ડ રેકોર્ડ મળે તો લાખો રૂપિયા મળે, લીમકામાં પૈસા મળે, પુરસ્કાર મોટું પુરસ્કાર રૂપિયા મળે. પણ હું આ તમને એક મને કહેવાનો મોકો મળ્યો લોકો સુધી કહેવાનો કે રેકોર્ડ કંપનીમાં કોઈ રેકોર્ડ કંપની ગ્રીનીસ લીમકા ઇન્ડિયા કોઈ રેકોર્ડ કંપનીમાં ક્યાંથી પણ રોકડ પુરસ્કાર કે કોઈ જાતનું મળતું નથી, એક પૈસો પણ નથી.
1: આપણે ફી ભરવી પડતી હોય છે.
0: હા હા, અમુક ચાર્જી એ લોકોનો ચાર્જીસ હોય એ ભરવો પડતો હોય છે, અને એમાં સામા પૈસા, અને ફાસ્ટ ટ્રેકમાં જવું હોય તો વધુ પૈસા દેવા પડતા હોય છે ગ્રીનીસ વર્લ્ડ રેકોર્ડમાં કે લીમકામાં. અને એક પ્રસંગ મને વચ્ચે એવો યાદ આવી ગયો, તમે જે પૈસાની વાત કરી ને કે કઈ રીતે એડજસ્ટ કરો, જ્યારે હું રેડીબીન એક્સપ્રેસ ટ્રેન પોરબંદરમાં આવી રેલવે સ્ટેશનમાં, ત્યારે મારી પાસે ગાંધીજી બનવાના કે કલર લેવાના પૈસા નહોતા. ત્યારે મેં મારા ખુદ મારી દીકરીની FD હતી 5,000 ની, એ ઘરવાળાથી સંતાઈને મેં બેંકમાં તોડી 5,000 રૂપિયાની FD તોડી, અને ગાંધીજીનો સામાન લઈ અને અમારા છોકરાઓનો જે નાસ્તો ને ચાપડીનો ખર્ચ હોય એ મેં 5,000 માંથી પૂરો કર્યો. એટલે એક કહેવાનું મન થાય છે મારા જીવન,
1: એટલે જેને કહેવાય કે કેટલું બધું ગાંધીજી માટે થઈ, અને એક વ્યક્તિ જો એક જીદ લઈને એક ધ્યેય સાથે જો વંડી પડે તો એ કેવું સરસ કામ થઈ શકે એનું જયેશભાઈ ઉદાહરણ આપ્યું છે.
2: જયેશભાઈ, આપણે પરિવારની તમે વાત કરી, તો આપનો પરિવારની એમાં શું કેટલો સહયોગ હોય છે, એ લોકો કેવી રીતે જુએ છે આ બધી વસ્તુઓને?
0: મારા પરિવારનું કહું તો મારા પત્ની છે એ બિલકુલ ભણેલા નથી, બિલકુલ અભણ છે, કે એને લગતા વાંચતા પણ નથી આવડતું, પણ આમ મને એનો સાથ સહકાર હંમેશા બહુ સારી રીતે રહ્યો છે. અને મારા બાબો છે એનો પણ સાથ સહકાર હંમેશા રહ્યો છે, કારણ કે 1 વર્ષનો 1.5 વર્ષનો હતો ત્યારથી મારી સાથે, ગાંધીજીને બનતો હોય ત્યારે મારી સાથે જ રહેતો હોય. એટલે પરિવાર તરફથી મને બહુ સારો એવો, પત્ની તરફથી મને સપોર્ટ મળ્યો કે જે આપણે કોઈ એવું કામ કરતા હોય તો રોકટોક ત્યાંથી થતી હોય છે, ઘરથી શરૂઆત થતી હોય છે, પણ એવી મારા ઘર તરફથી, મારા પરિવાર તરફથી કે મારા પત્ની તરફથી

0: કોઈ દિવસ એવું નથી કર્યું કે તમે ગાંધીજી શું કામ બનો, આવી રીતે શું કામ કરો, વારંવાર મુંડન શું કામ કરાવો, શરૂ કરો. કે જે પત્ની તરીકે જે ઓલું કહે ને કે પત્ની હોય કે એ બોલ બોલ કરી દે રાખતા હોય, તે અત્યાર સુધી મને એના તરફ જેટલો સપોર્ટ મળ્યો કોઈ દિવસ ટક ટક નહીં. ગમે એટલી બહાર ગામ જાઉં ઓલું છે, કોઈ દિવસથી મને સારો અભણ છે મારા પત્ની, એનો રિસ્પોન્સ સારો મળ્યો.
1: એટલે ગાંધીજી ને સાચા અર્થમાં સમગ્ર પરિવારે જેને કહેવાય
0: હા જી
1: કે આત્મસાત કર્યા છે. જયેશભાઈ, ત્યારે આપણે આવું કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે સમાજમાં વિવિધ વર્ગો છે એ આપણને વિશિષ્ટ નજરે જોતા હોય,
0: જી જી,
1: તો આવો કોઈ તમને અનુભવ થયેલા?
0: આપણે ભારત દેશમાં તો બહુ એવું જોવા નથી મળ્યું કે બધા લોકો ગાંધી પ્રેમી માણસો બહુ ઓછા જોવા મળ્યા છે. કારણ કે ગાંધીજીને અત્યાર સુધીમાં લોકોએ નેગેટિવ ની દ્રષ્ટિએથી મને વધારે જોવા મળે માણસોને, કે એક સિમ્પલ દઈ દે કે માણસના મગજમાં એવું જ છે કે ભારત પાકિસ્તાનના ભાગલા ગાંધીજીએ જ પડાવ્યા છે એમ. મહાત્મા ગાંધીજી મીઠાનો સત્યાગ્રહ કરવા જાય તો મીઠાનો સત્યાગ્રહ કરવા લગભગ 12 કે 13 દિવસે સાબરમતી આશ્રમથી એને પ્રસ્થાન કર્યું અને અહીંયા પહોંચવામાં 12-13 દિવસ લાગ્યા. તો એ પહેલાં અંગ્રેજોને તો બધાને જાણ થઈ જ ગઈ હતી કે મહાત્મા ગાંધીજી મીઠાનો સત્યાગ્રહ કરવા આવી રહ્યા છે. એટલે અંગ્રેજોએ ત્યાં જે દાંડીમાં જે મીઠાનો અગર હતા ત્યાંથી મીઠું તો બધું લઈ જ લીધું હતું, એ લોકો સાફ કર લીધું હતું. એટલે બેન હતા કે અંગ્રેજ લોકો ખુદ સફાઈ ના કરતા, આપણે ભારતીયો આગળ જ એવું બધું કામ કરાવતા. બેને એને એનું એનું થયું કે ગાંધીજી આટલું બધું ભારત દેશ માટે કરે છે, દેશ માટે આટલું યોગદાન આપે, અને જો ગાંધીજી દાંડી આવશે અને મીઠું નહીં મળે તો એનો આખો પ્રોગ્રામ ઓલો થશે અને ગાંધીજી માટે અલગ અલગ વાતો થશે. એટલે ગાંધીજીની હિંમત વધારવા અને એને હાર ના મળે એટલે એ બેને એક મીઠાનો ઢગલો કરી અને એની ઉપર જે છાણ આવે છે એની ઉપર ઢાંકી દીધું. અને જ્યારે ગાંધીજીને ખબર કે મીઠું નથી, પછી એ લોકો પહોંચ્યા ત્યારે એવું થયું કે ગાંધીજી કે આ મીઠું હવે નથી તો મીઠાનું કઈ રીતે આપણે એ કે હવે કાઢશું ક્યાંથી. ત્યારે અનબેને કીધું કે બાપુ અમારી વ્યવસ્થા થઈ ગઈ, તમે કે ચિંતા જરા ના કરો. અને પછી છાણની નીચેથી મીઠું લઈ અને ગાંધીજી મીઠાનો સત્યાગ્રહ કર્યો. બહુ ભાગ્યે જ માણસોને આ વાતની ખબર છે એમ.
1: એટલે આ અદભુત વાત છે કે માત્ર ગાંધીજીને અભિવ્યક્ત કરવા એટલું જ નહીં પણ ગાંધીજીના જે પ્રસંગો છે એનાથી માહિતગાર રહી અને એ પણ લોકો સુધી પહોંચે એ માટે તમે પ્રયત્નશીલ છો, ખરેખર ખૂબ જ આનંદની વાત છે. હવે ભવિષ્યમાં તમે શું કરવા માગો છો ગાંધીજીને કેન્દ્રમાં રાખીને, કોઈ વિચાર કર્યો છે?
0: કોઈ હજુ સુધી તો વિચાર નથી, પણ એક એવો વિચાર છે કે સારા એવા કોઈ ડાયરેક્ટર કે પ્રોડ્યુસર કે કોઈ મળે સારા એવા ગાંધી વિચારધારા, અથવા કોઈ આપણા દેશ ભારત દેશ તરફથી યા ગુજરાત ગવર્મેન્ટ તરફથી કોઈ એવું બિગ પિક્ચર કે મોટી પિક્ચર બનાવવા માગતા હોય ગાંધીજીનો, તો એક એવી બહુ ઈચ્છા છે જીવનમાં કે મહાત્મા ગાંધીજીનો મેન રોલ હું કરું.
1: એટલે ગાંધીથી શરૂઆત, ગાંધીથી એ જ જીવનનો એક જેને કહેવાય કે મકસદ છે. આમ તો તમારો જે અનુભવ સમૃદ્ધ જીવન છે એના વિશે વાત કરીએ તો ખૂટે જ નહીં, પણ સમય પણ આપણને કહે છે કે આપણે રોકાવું પડે. જયેશભાઈ, આપ ખાસ અહીંયા રાજકોટમાં એક પ્રદર્શન માટે આવેલા અને સમય કાઢીને આકાશવાણીની મુલાકાતે આવ્યા અને શ્રોતાઓ સાથે તમારા જીવનની અંતરંગ વાતો શેર કરી એ માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
2: તો દોસ્તો, આ હતા જયેશભાઈ હિંગળાજીયા કે જેઓએ આપણને ગાંધીથી પ્રેરાઈને જે એમણે આખા જીવન દરમિયાન જે પણ કાર્યો કર્યા છે અને જે પણ રેકોર્ડ્સ બનાવ્યા છે તેની ઝીણવટભરી બધી જ સચોટ માહિતી આપણી સમક્ષ મૂકી છે. અને આશા રાખું છું દોસ્તો, એમના જીવનમાંથી, એમના જીવનના પ્રેરક પ્રસંગોમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળ્યું હશે અને આપણે પણ જરૂરથી આપણા જીવનની અંદર એને અમલ કરવાની કોશિશ કરીશું. તો ચાલો દોસ્તો, આવા જ મસ્ત મજાના વિચારો સાથે આપણે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ હિન્દી ગીત ગઝલ, પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું ચિત્રા સિંઘે ગાયેલી તારીખ બદલાવીની રચનાથી.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ગઝલ છે મુનીર નિયાઝીની, કલાકાર ગુલામ અલી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત કસલ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ. ડીઆરઆઈએ સુરતમાંથી 20 કરોડનો માદક પદાર્થ પકડ્યો. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યા. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાન અને કોરિયાનો વિજય. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. 2 દિવસ દરમિયાન શ્રી શાહ રાજ્યમાં વિવિધ પહેલનો શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો ગુજરાતમાં શુભારંભ કરાવશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠકમાં પણ હાજરી આપશે. શ્રી શાહ સાંજે અમદાવાદના શાહીબાગ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનની કામગીરીની સમીક્ષા કરશે. તેઓ રાણીપ ખાતે સાબરમતી વિધાનસભાના લોકદરબારમાં પણ ઉપસ્થિત રહેશે. બીજા દિવસે રવિવારે શ્રી શાહ ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે રાજ્યની સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ થયો છે. જેના અનુસંધાને રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર ઓફિસ સમય પૂર્ણ થયા બાદ સપ્તાહના અંતે અથવા

0: જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઇટ પંખા એસી અને કોમ્પ્યુટર ફરજિયાત બંધ રાખવાના રહેશે. તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડિશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવા અને કચેરી સમય બાદ વોટર કુલર બંધ કરવા અને સવારે 9 વાગ્યા પછી જ ચાલુ કરવા પણ સૂચના અપાઈ છે. તમામ સરકારી ઇમારતોમાં આધુનિક એલઈડી લાઇટો લગાવાશે. તમામ વિભાગોએ આગામી 45 દિવસમાં પોતાનો ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન તૈયાર કરી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને સુપ્રત કરવાનો રહેશે. જે કચેરીઓ આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરાશે. આજે આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સહિત દેશભરમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા. ગુજરાત પોલીસે આજે રાજ્યભરમાં વિવિધ રેલીઓનું આયોજન કર્યું. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે અમદાવાદમાં માદક પદાર્થ વિરોધી સાયક્લોથોનને લીલી ઝંડી આપી, જેમાં પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા. આ પ્રસંગે તેમણે કહ્યું, પોલીસની સાથે નાગરિકોને પણ આ ઝુંબેશમાં જોડાવા અનુરોધ કર્યો.
1: इसका मुख्य उद्देश्य ये था कि लोगों को ड्रग का जो इश्यूज बढ़ रहे हैं, चैलेंजेस बढ़ रहे हैं, ड्रग का जो दूषण बढ़ रहा है, लोग उसका सेवन कर रहे हैं, उससे लोगों को जागृत करना. पुलिस इस मुहिम में बहुत ही एज ए वॉर कार्रवाई कर रहे हैं, चाहे वो एंटी नार्कोटिक्स टास्क फोर्स हो, ATS हो, क्राइम ब्रांच, SOG के साथ साथ लोकल पुलिस स्टेशन पे भी ज्यादा से ज्यादा ड्रग पैडलर को पुलिस पकड़े, कार्रवाई करे, सभी समाज के सभी वर्ग जुड़ाए ताकि इसको निस्नाबूद हम इसको कर सकें.
0: સુરતમાં યોજાયેલી જનજાગૃતિ રેલીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું, માદક પદાર્થ સામે પોલીસની લડત ચાલુ રહેશે. દરમિયાન સુરેન્દ્રનગરમાં એ ડિવિઝન પોલીસ દ્વારા સાયકલ રેલીના માધ્યમથી માદક પદાર્થના દૂષણ સામે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહેસૂલ ગુપ્તચર નિદેશાલય DRIએ સુરતમાંથી 20 કરોડનો માદક પદાર્થ પકડ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર DRIએ બાતમીને આધારે એક ટ્રેનમાં સર્ચ ઓપરેશન કર્યું. તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા એક મુસાફરને અટકાવીને તેની ઝડપી લેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તેના સામાનમાંથી અંદાજે 2 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ મળી આવ્યો હતો. DRIએ NDPS એક્ટ હેઠળ આ ગેરકાયદેસર હેરફેરમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, સિંહોના બદલાયેલ વર્તન અને વ્યવહાર અંગે સરકાર વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાતો મારફતે ગહન અભ્યાસ કરાવશે. અમરેલી જિલ્લાના ખાંભાના ચતુરી ગામે વન્ય પ્રાણીના હુમલાની ઘટનાના પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું. મુલાકાત દરમિયાન ગ્રામજનોએ સામૂહિક રીતે વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની લેખિત રજૂઆત કરી હતી. આ બાબતે શ્રી મોઢવાડિયાએ વિવિધ પ્રશ્નો સાંભળીને તે મુદ્દે સરકાર લાંબા અને ટૂંકા ગાળાના પગલાઓ ભરીને પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધતા સાથે આગળ વધશે તેમ જણાવ્યું. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત અંતર્ગત આજે ખેડા જિલ્લાના ગોબલેજ ખાતે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ખેડા પરિષદ યોજાઈ. રાજ્યમંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી રમણ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 1763 કરોડ રૂપિયાના 43 સમજૂતી કરાર કરાયા. દરમિયાન મહાનુભાવોના હસ્તે સબસિડીના ચેક, લોન, મંજૂરીપત્રો તથા સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં માધ્યમોમાં પ્રસારિત કરશે. નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત લોકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકશે.

0: છે અને એસએમએસમાં મળેલી લીંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચનો મોકલી શકે છે. સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાજ્યભરમાં મુસ્લિમ બિરાદરોએ તાજિયા જુલુસ નીકાળ્યા હતા. ભરૂચ જિલ્લામાં પણ અને હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવી આ હુસેનના નારા વચ્ચે શહેરમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. આ અંગે એક મુસ્લિમ બિરાદર અશરફ કુરેશીએ પ્રતિક્રિયા આપી.
1: સુરેન્દ્રનગર જિલ્લામાં હજરત ઇમામ હુસેન અને શહીદાને કરબલા 72 શહીદોની યાદમાં આજે મોહરમનો તહેવાર ઉજવીએ છીએ અને શાંતિપૂર્વક આ તહેવાર ઉજવીએ છીએ અને કોમી એખલાસના સ્વરૂપે તમામ હિન્દુ મુસ્લિમ ક્યાંય પણ કોઈ પણ તકલીફ વગર અને અમે આ દરેક જગ્યાએ શબીલ ઇમામ હુસેનની યાદમાં ન્યાજ કરીએ છીએ.
0: ભાવનગરમાં મહોરમ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 100 બોટલ રક્ત એકત્રિત કરાયું તો નવસારીમાં મહોરમના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા. દરમિયાન જૂનાગઢમાં 50થી વધુ કલાત્મક તાજિયાઓને વચ્ચે નવાબી કાળની ચાંદીની સેજ મુખ્ય શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બની. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મહોરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર તાજિયાના જુલુસનું આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ સતત 6ઠી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયા છે. કેયુર ભટ્ટ છેલ્લા 10 વર્ષથી સતત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 8 વર્ષથી તેઓ આ સંસ્થાની પોસ્ટ એન્ડ બુલેટિન કમિટીના ચેરમેન તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જોકે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ વરસાદી માહોલ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે. આગામી 2-7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
2: अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है. गुजरात में भी सौराष्ट्र कच्छ में तो आइसोलेटेड रेन लाइट टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन. तो जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र, पिछले 24 घंटे में जो रेनफॉल आई है हमारी वो छोटा छुआ रेनफॉल आई है. गुजरात रीजन में भी और सौराष्ट्र कच्छ में मेहसाणा में 26 mm वर्षा दर्ज की गई है. पिछले 24 घंटे में कोई विशेष बदलाव नहीं आया टेम्परेचर में और आगे भी 7 दिन भी कोई विशेष बदलाव आने की संभावना नहीं है अधिकतम तापमान में.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે રમાયેલી 2 મહત્વપૂર્ણ મેચોમાં કઝાકિસ્તાન અને કોરિયાએ જીત મેળવી છે. બીજી તરફ ભારત પોતાની તમામ 5 મેચ જીતીને પૂલ એમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. પૂલ એની મેચમાં કઝાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 3-1 હરાવ્યું. પૂલ બીની બીજી મેચમાં કોરિયાએ પણ કતારને 3-1 પરાજય આપ્યો હતો. ગીર સોમનાથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોયના માર્ગદર્શન હેઠળ આગામી 28-30 જૂન સુધી પોલિયો રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જિલ્લામાં 535 બુથ ટીમ સભ્યો અને 108 સુપરવાઇઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના જન્મથી 5 વર્ષના 1,33,688 કરતા વધુ બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ. ડીઆરઆઈએ સુરતમાંથી 20 કરોડના માદક પદાર્થ પકડ્યો. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યા. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાન અને કોરિયાનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના ખેતીવાડીને લગતા કાર્યક્રમ અંતર્ગત પશુપાલન ક્ષેત્રે મહિલા પશુપાલકોનું યોગદાન એ વિશે રાધાબેન પટેલની ધર્મેષ્ઠા પટેલે લીધેલી મુલાકાત આપ સાંભળશો.
4: મિત્રો, પશુપાલન એ આપણે ત્યાં ઘણો પ્રાચીન વ્યવસાય છે. પશુપાલન કરવા માટેની પહેલી જરૂરિયાત છે પશુ આહાર, પાણી અને પશુનું રહેઠાણ. જો આપણી પાસે આ ત્રણેય બાબતોની સગવડ હોય તો પશુપાલન કરવામાં આપણને કોઈ મુશ્કેલીઓ આવતી નથી. પશુના ખોરાકની જ્યારે વાત આવે છે ત્યારે દરેક

0: પશુપાલકને એવો પ્રશ્ન થાય છે કે આપણે આપણા પશુને કેવા પ્રકારનો ખોરાક કેટલી માત્રામાં આપીએ કે જેથી દૂધની ગુણવત્તા જળવાય અને વધારે દૂધ મેળવી શકાય. પાણી એ પ્રાણીજીવની જરૂરિયાત છે. પાણી વગર જીવન શક્ય નથી. પશુના શરીરના વિકાસમાં તેના નિભાવ માટે તેને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. પાણીની કમી થાય તો તેની સીધી અસર પશુની તંદુરસ્તી અને દૂધ ઉત્પાદન પર જોવા મળે છે. આ જ રીતે રહેઠાણની વાત કરીએ તો પશુને ત્રણેય ઋતુમાં રક્ષણ મળી રહે એવું રહેઠાણ હોવું જોઈએ. આમ પશુપાલનમાં આ ત્રણેય બાબતોની પૂરતી સમજ પશુપાલકને હોવી જરૂરી છે. વૈજ્ઞાનિક ઢબે જો પશુપાલન કરવામાં આવે તો ગામનો વિકાસ થાય છે. આજે ગામડાઓમાં ઘણી એવી મહિલા પશુપાલકો છે જે ખૂબ સારી રીતે પશુપાલન વ્યવસાય કરી રહી છે. મહિલાઓને પશુપાલન ક્ષેત્રે સાંકળવામાં ડેરીઓ પણ ખૂબ મહત્વ આપે છે. ગાય કે ભેંસ ખરીદવા માટે આ ડેરીઓ દ્વારા મહિલાને લોન પણ આપવામાં આવે છે. વાછરડી ઉછેર યોજના દ્વારા પણ તેમને ઘણો ફાયદો થાય છે. આજે મોટાભાગની મંડળીઓમાં પશુનું દૂધ ભરનાર મહિલાઓનો મોટો વર્ગ છે. આ મહિલાઓ પશુપાલનના વ્યવસાય દ્વારા આવક મેળવીને પોતાનું અને પોતાના પરિવારને આર્થિક મદદ કરે છે. સાથે મહિલાઓ પોતે કાર્યરત પણ રહે છે અને પશુપાલન સાથે પોતે ઘર અને બાળકો પણ સાચવી શકે છે. શ્રોતા મિત્રો, આજે આપણે આવા જ એક પશુપાલક બેન રાધાબેન પટેલને મળીએ કે જેઓ વલસાડ તાલુકાના દુલસાડ ગામના વતની છે અને ઘણા વર્ષોથી પશુપાલનના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. તો આપણે એમની પાસેથી પશુપાલન ક્ષેત્રે મહિલા પશુપાલકનું યોગદાન એ વિશેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ રાધાબેન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
1: નમસ્તે
0: રાધાબેન. પશુપાલન વ્યવસાય કરવાનું આપે કઈ રીતે વિચાર્યું એ વિશેની માહિતી અમારા મિત્રોને આપશો?
1: હા, અમારે ત્યાં ઘરના પશુઓ તો હતા જ. શરૂઆતમાં મારી પાસે એક જ પશુ હતું, પણ ધીમે ધીમે કરી તેની વાસરડી ગાભણ થતા વિયાણ થાય એટલે એક પશુ વધે એમ કરીને મારે ત્યાં ઘણી ગાય થઈ. તેમાંથી મારે ત્યાં પશુઓ વધતા ગયા. પછી પશુપાલન દ્વારા દૂધનું ઉત્પાદન મોટું રહ્યું. તેને સારો ઘાસચારો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે અને રહેઠાણ માટે પણ પૂરતી સગવડ કરી. તેમજ ગામ નજીક મારી દૂધ મંડળી છે, ત્યાં હું ગામમાં નજીકમાં જ દૂધ આપવા જાઉં છું, જેથી પશુપાલન વ્યવસાયમાં આગળ વધવાનું મેં નક્કી કર્યું.
0: રાધાબેન, આપને ત્યાં પશુના રહેઠાણ તેમજ પશુને પીવા માટેના પાણીની કયા પ્રકારની સગવડ છે અમારા મિત્રોને માહિતી આપશો?
1: અમારે પશુને રાખવા માટે પાકી કૂડ બનાવેલી છે, જેમાં પાકી દિવાલ અને ભોયતળિયામાં સિમેન્ટ અને કપચીનું સમતલ જમીન બનાવેલી છે. તેમાં એક તરફ ભોયતળિયો સહેજ જાળવાળું રાખવામાં આવે છે કે જેથી પશુના મૂત્રનો સહેલાથી નિકાલ થઈ શકે. છત પર સિમેન્ટના પતરા મૂકીને ઢાંકેલું છે કે જેથી વરસાદ તેમજ ગરમીથી પશુનું રક્ષણ મળી રહે છે. વધુ પડતી ઠંડી હોય ત્યારે પશુને રક્ષણ મળી રહે એ માટે શિયાળામાં રાત્રે કુંડની ફરતે કંતન અને કોથળાને બાંધીએ છીએ. સમયાંતર દિવાલોમાં ચૂનો ઢોળાવીએ છીએ કે જેથી જીવાત લાગે નહીં. અમારે ત્યાં પશુને પીવા માટેની પાણીની પૂરતી સગવડ છે. પશુના રહેઠાણમાં અમે નજીકમાં અમારે હેડપંપ છે, તેમાંથી અમે પાણી લાવીને દરરોજ 4-5 વખત પીવડાવીએ છીએ ગાયને.
0: પશુને ખવડાવવા માટે ઘાસચારાની કયા પ્રકારની સગવડ આપની પાસે છે એ વિશે જણાવશો?
1: હા, આમ તો અમારી ખેતીની જમીનમાં ડાંગર કરીએ છીએ કે જેથી ડાંગરની પૂરી ખવડાવવામાં આવે છે. આ સિવાય લીલા ઘાસચારો જે કે જુવાર અમે નાખીએ છીએ, લીલો ચારો પૂરતા પ્રમાણમાં મળે એ માટે. ચોમાસામાં પણ લીલો ઘાસચારો વધારે પ્રમાણમાં મળે તે માટે અમે જુવાર નાખીએ છીએ. અને આ સિવાય અમારી જમીનમાં થતા તુવર વાલ કે જેવા કઠોળના જે કાઢી નાખવામાં આવેલા છોતરા કે જે ગાયને ખવડાવીએ છીએ, લીલો ચારો વધુ હોવાથી દૂધનું ઉત્પાદન પણ જળવાઈ રહેશે અને ઘાસચારાને અમારે ત્યાં પૂરતી સગવડ છે.
0: રાધાબેન, પશુને કયો ખોરાક કેટલી માત્રામાં તેમજ કયા સમયગાળામાં આપવો જોઈએ?
1: પશુને આમ 60% જેટલો લીલો ચારો અને સૂકો ચારો 40% જેટલો આપીએ છીએ. અને દાણા એક ગાય દીઠ 1 તગાર કે જેમાં બધી વસ્તુ ઉમેરીએ છીએ, કુસકી સુમલદાણ કેલ્શિયમ મિનરલ બધું આપવામાં આવે છે.
0: ઘાસચારો પશુને કઈ રીતે ઉપયોગી છે એ વિશે જણાવશો?
1: પશુને દરરોજ 8-10 કિલો સૂકો ચારો આપવામાં આવે છે અને 10-15 કિલો લીલો ચારો આપવો જોઈએ. આ સિવાય જેટલું આપણને દૂધ પશુ આપતું હોય તેનાથી અડધો દાણ આપવું જોઈએ અને દાણમાં આપણે

0: કપાસ પાપડી આપીએ છીએ, ગુવાર આપીએ છીએ, સુમલદાણ આપીએ, ડાંગરની કુસકી આપીએ, ઘઉંના ફાળા આપી શકીએ. આપણે પશુઓને સૂકો અને લીલો ચારો કાપીને આપવો જોઈએ કે જેથી આપણું પશુ બરાબર રીતે ખાઈ શકે કે જેથી તે બગાડ ન કરે અને તેથી તેની પાચન ક્રિયા પણ સારી થાય છે અને દૂધ પણ સારું આપે છે અને પશુની તંદુરસ્તી પણ સારી રહેશે. આપણે આપણી ગાયને દરરોજ 50 ગ્રામ જેટલું મિનરલ મિક્સર આપવું જોઈએ કે આપણું પશુ ગાભણ રહે ત્યારે 7 માસ પછી તેના શરીરના નિભાવ માટે 1 થી 1.5 કિલો દાણ અથવા તો 500 ગ્રામ પશુ પોષક આપવું જોઈએ અને પેટના વિકસતા બચ્ચા માટે 1.5 કિલો દાણું વધારે આપવું જોઈએ કે જેથી તે નાના બચ્ચાનો વિકાસ સારી રીતે થઈ શકે.
1: ઘણી વખત પશુઓ તેને ભાવતો લીલો ચારો વધારે ખાય છે અને સૂકો ચારો ઓછો ખાય છે, તો તે સંજોગોમાં રાધાબેન આપણે સૂકા ચારાનો કઈ રીતે સંગ્રહ કરવો જોઈએ?
0: ચોમાસાની ઋતુમાં લીલો ઘાસચારો વધુ મળે છે કે જેથી પશુને ઘણો ભાવે છે. પશુ માત્ર લીલો ચારો જ ખાય છે, જ્યારે આપણે સૂકો ચારો આપીએ છીએ ત્યારે તેને સૂકા ચારાનો બગાડ કરે છે કે જેથી તેમને કુમળું ઘાસ નાખવું જોઈએ કે તે બગાડ ન કરે. ઘાસના પાકા દાંડા હોય તો તેમને કાપીને નાખવું જોઈએ, ઝીણો ભૂક્કો કરીને કે જે બગાડી શકાય નહીં. ઘાસને આપણે સૂકવીને તડકામાં નાખીને પણ ખવડાવીએ છીએ. જ્યારે લીલો ઘાસચારો ન હોય ત્યારે આ સૂકો ઘાસચારો ખાય તેમાં આ ઘાસચારાને કાપીને 2 થી 3 દિવસ સુધી સૂર્યના તાપમાં બરાબર સૂકવીએ અને પૂળા બાંધીને તેનો સંગ્રહ કરવો જોઈએ. આપણે ઘાસચારાને ઈંટ સિમેન્ટના બાંધકામના મકાનમાં સાચવવું જોઈએ અને 1-1.5 મીટર ઊંડાઈવાળા ગોડાઉનમાં ચારાના ટુકડા કરીને અથવા પૂળા બાંધીને ગોડાઉનમાં ચારો ભરવાથી તેને ગોઠવવામાં તેમજ લેતી વખતે સરળતા રહેશે. જ્યારે ઘાસચારો વધારે પ્રમાણમાં હોય ત્યારે ઘાસડીના રૂપે સંગ્રહ કરવો જોઈએ.
1: પશુપાલનમાં પશુનું રહેઠાણ કે જેને સાદી ભાષામાં કળ કે કઢારો પણ કહેવાય છે, તો આ રહેઠાણ કેવું હોવું જોઈએ? અમારા મિત્રોને માહિતી આપશો?
0: મિત્રો, પશુને બાંધવાની જગ્યા સાફ તેમજ સ્વચ્છ અને સપાટ હોવી જોઈએ. તેને રહેવાની જગ્યા ચોખ્ખી રાખવી જોઈએ અને તડકો, ઠંડી, ગરમી તેમજ વરસાદનું રક્ષણ મળે તેવી જગ્યા હોવી જોઈએ કે જેથી સાણ મૂત્રના નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ. ઘાસચારા માટે ગભાણની વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી પશુને પીવા તેમજ સફાઈ માટે 24 કલાક સ્વચ્છ પાણી મળી રહેવું જોઈએ. આ સિવાય રહેઠાણમાં અઠવાડિયે 1 વાર જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.
1: રાધાબેન, આપણે આપણા પશુને કયા પ્રકારે કાળજી રાખવી જોઈએ?
0: પશુને આપણે એવી રીતે કાળજી રાખવી જોઈએ કે તેને કોઈ જાતનું નુકસાન ન પહોંચે અને સારી રીતે રહે તે રીતે તાજું, ચોખ્ખું અને સાફ પાણી પીવડાવવું જોઈએ. તેને દિવસમાં 5 થી 6 વખત પાણી આપવું જોઈએ. પશુને તેના દૂધ ઉત્પાદન અને નિભાવ માટે દરરોજના 8 થી 10 કિલો સૂકો ચારો અને 10 થી 15 કિલો લીલો ચારો આપવો જોઈએ. દૂધના પ્રમાણમાં 1/2 દાણ આપવું જોઈએ. પશુને ઘાસચારો કાપીને આપવો જોઈએ કે જેથી તે સારી રીતે પચાવી શકે. લીલો ચારો ન હોય ત્યારે દરરોજ 400 ગ્રામ મિનરલ મિક્સર આપવું જોઈએ. ગર્ભધારણના 7 મહિના પછી 1 થી 1.5 કિલો દાણ આપવું કે જેથી બચ્ચાના વિકાસ માટે 1.5 કિલો દાણ વધારે આપવું જોઈએ. પશુનું રહેઠાણ સ્વચ્છ હોવું જોઈએ. પશુને દરરોજ નવડાવવી અને સ્વચ્છ રાખવું જોઈએ. તેના સાણ મૂત્રનો નિકાલ કરવો જોઈએ. રહેઠાણની આજુબાજુએ જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. ગાભણ પશુને બીજા પશુને જે અલગ બાંધવું જોઈએ. તેને કૃમિનાશક દવા પીવડાવવી જોઈએ. વિયાણની તારીખ નજીક આવે તે રહેઠાણની જગ્યાએ પૂરેટિયા કે ઘાસની પથારી કરી આપવી જોઈએ. વિયાણ વખતે બચ્ચાને હાથથી પકડી લેવું અને પશુને પચી શકે તેવું ખોરાક આપવો જોઈએ. બચ્ચું જન્મે પછી તેને બરોબર સાફ કરવું. જન્મના 1/2 કલાક પછી બચ્ચાને ખીરું, જે પહેલું દૂધ કહેવાય છે, તે પીવડાવવું જરૂરી છે. બચ્ચાની નાળ 2 ઇંચ લાંબી રાખી સ્વચ્છ દોરો બાંધી કાપી ટિંચર આયોડિન લગાવવું. બચ્ચાને 21 દિવસ પછી કૃમિની દવા પીવડાવવી જોઈએ. તે પછી નિયમિત દર માસે કૃમિની દવા પીવડાવવી જોઈએ. બચ્ચું 1 માસનું થાય એટલે તેને કુમળું ઘાસ ખાવા માટે આપવું. 2 માસ પછી બચ્ચાને લીલો અને સૂકો ચારો થોડો થોડા પ્રમાણમાં આપવો અને 100 ગ્રામ જેટલું દાણ આપવું. પશુને નિયમિત રસીકરણ કરાવવી જોઈએ. પશુને હાથીઓ કરવો

0: પદ્ધતિ કઈ છે જણાવશો?
1: દૂધ દોહવાની સાચી પદ્ધતિમાં તો સૌ પ્રથમ દૂધ દોહતા પહેલા ચારે આંચળ ચોખ્ખા પાણીથી સાફ રાખવા અને તેના કપડાથી આંચળ નુસી નાખવા જોઈએ. દૂધ કાઢતી વખતે મુઠ્ઠી વડે કાઢવું જોઈએ. અંગૂઠા અને ચપટીનો ઉપયોગ કરવાથી આંચળ બગડી જાય છે. દૂધ દોહ્યા પછી આંચળ પાણીથી ધોવા જોઈએ.
0: રાધાબેન, સ્વચ્છ દૂધનું ઉત્પાદન આપણે કેવી રીતે કરી શકીએ છીએ, માહિતી આપશો?
1: સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે ધૂળ કચરો વગેરે દૂધમાં પડે નહીં તેની કાળજી રાખવી જોઈએ. પશુને દોહતા પહેલા અડધા કલાક પહેલા તેને નવડાવીને સ્વચ્છ કરવું. પશુના છાણ મૂતરને દૂર કરી રહેઠાણ સ્વચ્છ કરવું જોઈએ. પશુને દોહતા પહેલા સ્વચ્છ પાણીથી હાથ ધોવા. દોહનાર વ્યક્તિના નખ કાપેલા હોવા જોઈએ. વ્યક્તિ નિરોગી હોવી જોઈએ. દોહવાના વાસણો સાફ કરેલા હોવા જોઈએ. વાસણ વાસ વગરના સ્વચ્છ હોવા જોઈએ. દૂધમાં જંતુઓ માખી કે અન્ય કચરા ના પડે તે માટે ધ્યાન રાખવું જોઈએ.
0: રાધાબેન, પશુમાં આવતા રોગો અને તેની સારવાર વિશે અમારા મિત્રોને માહિતી આપશો.
1: પશુમાં ખરવા, મોવાસા, ગળસુંડો, થાઇલેરિયા, આવ, આંચળનો સોજો, કાળિયો તાવ, મેલી ન પડવી, બાવલાનો રોગ વગેરે જેવા રોગો જોવા મળે છે. પશુમાં રોગે જણાય તો તરત જ પશુ ડૉક્ટરને બોલાવી પશુની સારવાર કરવી જોઈએ.
0: રાધાબેન, કૃત્રિમ બીજદાનથી કયા ફાયદા થાય છે જણાવશો?
1: કૃત્રિમ બીજદાનથી સારી ઓલાદના તેમજ વધારે દૂધ ઉત્પાદન શક્તિ ધરાવતા વાસરડા કે પાળિયા મળે છે.
0: રાધાબેન, આપે અમારા મિત્રોને પશુપાલન ક્ષેત્રે મહિલા પશુપાલકોનું યોગદાન એ વિશેની જે માહિતી આપી તે બદલ આપનો આભાર.
1: આભાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પશુપાલન ક્ષેત્રે મહિલા પશુપાલકોનું યોગદાન એ વિશે રાધાબેન પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. અને હવે સાંભળીએ હેમંત ચૌહાણના સ્વરમાં ભજન.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર હેમંત ચૌહાણના સ્વરમાં ગીત.
1: નમસ્કાર, યે આકાશવાણી હૈ. 9 દશક યાની 90 સાલ જબ ટીવી કા પર્દા કોરા થા ઓર ઇન્ટરનેટ એક સપના, તબ ધુન કી ઇસ લહેર ને ભારત કે હર ઘર મે અપની જગહ બનાઈ. ક્રિકેટ કે રોમાંચક આંખો દેખે હાલ સે લેકર મન કી બાત કે સંવાદ તક,
2: આસમાન મે સિર ઉઠા કર ઘને બાદલો કો ચીર કર રોશની કા સંકલ્પ લે, અભી તો સૂરજ ઉગા હૈ.
1: આકાશવાણી સિર્ફ એક રેડિયો સ્ટેશન નહીં, હર ભારતીય કે સંઘર્ષ ઓર સફળતા કા સાક્ષી હૈ. સૂચના, શિક્ષા ઓર મનોરંજન કા સબસે ભરોસેમંદ સાથી. આજ ભી પહાડો કી ચોટી સે લેકર સુદૂર ગાંવ તક હમારી આવાજ હી આપકી પહેચાન હૈ.

મિત્રો, હવે સાંભળીએ મેરું મુરાંડે ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મહેશ કુમાર, પ્રફુલ દવે અને સાથી મિત્રોના સ્વરમાં.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર મહેશ કુમાર, પ્રફુલ દવે અને સાથી મિત્રોના સ્વરમાં મેરુ મુડાંદે ફિલ્મનું ગીત. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: ખેતી વિષયક કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કર્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમિસ્ટાર્ટની જાહેરાત કરી. આરોગ્ય મંત્રાલયે ઔષધ નિયમો 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો. ડીઆરઆઈએ મુંબઈ, બેંગલુરુ અને વિશાખાપટ્ટનમમાં કાર્યરત સંગઠિત સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો અને બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણ યુએસ ઓપન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે આજે ડ્રગ્સ સામે સંયુક્ત યુદ્ધનું આહવાન કરતા કહ્યું કે ડ્રગ્સનું દૂષણ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સ્થિરતા, આર્થિક હિતો અને યુવાનો અને દેશના ભવિષ્ય માટે જોખમી છે. તેમણે આધ્યાત્મિક નેતાઓ, યુવાનો અને માતાઓને આ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. શ્રી શાહે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર નાકોડની 10મી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા આ નિવેદન આપ્યું હતું.
1: માદક પદાર્થો કી સમસ્યા केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: ગૃહમંત્રીએ કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્સ સંબંધિત ગુનાઓની માહિતી સમયસર શેર કરવા માટે ઘણા ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યા છે. તેમણે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોને નિર્ધારિત સમયમર્યાદામાં આ પોર્ટલ પર ડ્રગ્સ સંબંધિત કેસોની માહિતી અપલોડ કરવા જણાવ્યું.
1: નાર્કો ઓફેન્ડર્સ આજ ટેકનોલોજી સે સક્ષમ બને હુએ હૈ, વો નેટવર્ક આધારિત બન ચુકે હૈ ઓર મલ્ટી ડોમેન અપરાધ કે રૂપ મે ભી આજ હમારે સામને ખડે હૈ. એ સભી ચીજે એ લડાઈ કો ઓર કઠિન બનાતી હૈ. ઇસલિયે હમારી પ્રતિક્રિયા એક રોડ મેપ આધારિત હોની ચાહિયે ઓર ઉસમે આધુનિક ઇન્ટેલિજન્સ લીડ બેઝ પ્રતિક્રિયા હોની ચાહિયે, ટેકનોલોજી ડ્રીવન એપ્રોચ હોના ચાહિયે ઓર નેટવર્ક સેન્ટ્રિક લડાઈ હમને કરની પડેગી.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડ્રગ ફ્રી ઇન્ડિયા ઝુંબેશ જનભાગીદારીથી ચાલતી એક જન આંદોલન

બની ગઈ છે. શ્રી મોદીએ સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બીએલ વર્મા દ્વારા ડ્રગ ફ્રી ભારત બનાવવાના મહત્વ પર લખાયેલ લેખ શેર કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ દરેક નાગરિકને ડ્રગ ફ્રી અને વિકસિત ભારત બનાવવાના અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમિસ્ટાર્ડની જાહેરાત કરી. આ પહેલ હેઠળ ભૂકંપ પછી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય વાયુસેનાના 2 C-17 વિમાન વેનેઝુએલા જવા રવાના થયા છે. એમિસ્ટાર્ડનો અર્થ સ્પેનિશમાં મિત્રતા થાય છે. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ કામગીરીમાં ભારતીય સેનાનું ફિલ્ડ કેપ હોસ્પિટલ યુનિટ અને 35 ટનથી વધુ રાહત પુરવઠો, દવાઓ અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે, જેમાં 2 ભીષ્મ ક્યુબનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાની સરકાર અને લોકોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં વિવિધ યુરોપિયન દેશોના પત્રકારોના જૂથ સાથે વાતચીત કરી. મંત્રીએ તેમની સાથે ભારતમાં થઈ રહેલા ગહન પરિવર્તનો, વિશ્વની વર્તમાન પરિવર્તન સ્થિતિ અને ભારત અને યુરોપ વચ્ચે વધતા જતા જોડાણો વિશે વાત કરી. ડોક્ટર જયશંકરે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતમાં તેમના કાર્યક્રમો અને પ્રવાસો ભારત અને ભારત યુરોપ ભાગીદારીની સંભાવના વિશે ઊંડી સમજણને પ્રોત્સાહન આપશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પરીક્ષણ, તપાસ અથવા વિશ્લેષણ માટેની દવાઓની આયાત કરવાની પરવાનગી મેળવવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ડ્રગ્સ રૂલ્સ 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વિશ્લેષણ અને બિન ક્લિનિકલ પરીક્ષણનો હેતુઓ માટે ઓછી માત્રામાં દવાઓની આયાત કરવા માટેની પરવાનગી પ્રક્રિયામાં સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સુધારેલી જોગવાઈ અનુસાર અરજદારોને દવાઓની આયાત કરવા માટે પૂર્વ પરવાનગીની જરૂર પડશે, જેના પછી દવા આયાત કરી શકાય છે. કેન્દ્રએ આરોગ્ય ક્ષેત્રમાં જનવિશ્વાસ અધિનિયમ સુધારાઓ લાગુ કર્યા છે, જેમાં ડ્રગ્સ અને કોસ્મેટિક્સ અધિનિયમ 1940 અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ અધિનિયમ 2006 હેઠળ નાના ગુનાઓને તર્કસંગત બનાવવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો હેતુ જાહેર આરોગ્ય અને ગ્રાહક સલામતી માટે કડક સલામતી જાળવી રાખીને વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ AIR News_ABAD ફોલો કરશો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ મુંબઈ, બેંગલુરુ અને વિશાખાપટ્ટનમમાં કાર્યરત સંગઠિત સોનાના દાણચોરીના રિંગનો પર્દાફાશ કર્યો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે DRIએ અનેક સ્થળોએ હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન 23 કરોડ રૂપિયાની કિંમતનું 15 કિલોગ્રામ વિદેશી સોનું જપ્ત કર્યું છે. આ ઓપરેશનમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સંગઠિત સોનાની દાણચોરીના રિંગ સાથે જોડાયેલો છે. અન્ય એક ઓપરેશનમાં DRIએ સુરતમાં 2 કિલોગ્રામ કોકેન જપ્ત કર્યું અને એક વ્યક્તિની ધરપકડ કરી. આરોપી પર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ગયા મહિનાથી ડિરેક્ટોરેટે કુલ 26 કિલોગ્રામ કોકેન જપ્ત કર્યું અને 14 વિદેશી નાગરિકો સહિત 22 લોકોની ધરપકડ કરી છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ નવીનતા પારદર્શિતા અને કાર્યક્ષમતાનો નવો પાયો બની રહી છે. નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત AI ઇનોવેશન સમિટને સંબોધતા મંત્રીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આધુનિક ટેકનોલોજી અને નવીનતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિકાસ, નવીનતા અને પરિવર્તનશીલ પરિવર્તનને આગળ ધપાવવા કૃત્રિમ બુદ્ધિ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી વ્યવસાયની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ વિશ્વભરના દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને વ્યક્તિઓના જીવનને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરવા માટે તૈયાર છે. કોલકાતાના તારાતલા અકસ્માતમાં મૃત્યુ આંક વધીને 15 થયો છે. ઘાયલોને કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાના સંદર્ભમાં એક સરકારી અધિકારી સહિત 6 લોકોની ધરપકડ કરી. રાજ્ય સરકારે ગઈકાલે ઘટનાની તપાસ માટે એક વિશેષ તપાસની ટીમ સીટની રચના કરી હતી. બચાવ કામગીરી ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલને લંડનમાં વાર્ષિક યુકે ભારત એવોર્ડ્સ 2026માં યુકે ભારત સંબંધોને મજબૂત બનાવવા માટે અપવાદરૂપ નેતૃત્વ માટે વિશેષ પુરસ્કાર મળ્યો છે. સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા શ્રી ગોયલે કહ્યું કે આ સન્માન સરકારો, વ્યવસાયો, શિક્ષણ સંસ્કૃતિમાં સેતુ બનાવનારમાં ઘણા

લોકોનું છે જેઓ ભારત અને યુકે સંબંધોને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન IRCTCએ ભારત ગૌરવ ડિલક્સ ટુરિસ્ટ ટ્રેનનો ઉપયોગ કરીને એક નવું ટુરિસ્ટ સર્કિટ ડિવાઇન ઇસ્ટ ટેમ્પલ ટૂર શરૂ કર્યું છે. આ 11 દિવસની ટ્રેન યાત્રા દરમિયાન યાત્રાળુ અને પ્રવાસીઓને ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના મુખ્ય યાત્રાધામોની મુલાકાત લેવાની તક મળશે. બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણે આજે ફુલટનમાં યુએસ ઓપન ટુર્નામેન્ટમાં વિશ્વના છઠ્ઠા અને પુરૂષોના સિંગલ્સના ટોચના ક્રમાંકિત ચાઇનીઝ તાઇપીના ચો ટીએન ચેનને સીધી રમતોમાં 22-17, 26-24થી હરાવીને ક્વાર્ટર સુધી પહોંચ્યા છે. અને એક પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે મલેશિયાના લી ઝીઝિયાને 21-14, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. મહિલા સિંગલ્સમાં તન્વી શર્મા, રક્ષિતા શ્રી અને દેવિકા સિયા પણ છેલ્લા 8 તબક્કામાં પહોંચી ગયા છે. જર્મનીમાં ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે 7 સુવર્ણ સાથે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પિસ્તોલ અને રાઇફલ ઇવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ભારતે 24 ચંદ્રકો, 7 સુવર્ણ, 8 રજત અને 9 કાંસ્ય સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ભૂટાનના શિક્ષણમંત્રી યીજાંગ દે થાપાને મળ્યા હતા. શ્રી પ્રધાને સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ચર્ચા શિક્ષકોની તાલીમ, કૌશલ્ય અને રોજગાર ક્ષમતા, ડિજિટલ શિક્ષણ અને AI, ટકાઉ પર્યટન, પરંપરાગત દવા અને સર્વાંગી સુખાકારી પર કેન્દ્રિત હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI, પરમાણુ અવકાશ અને ક્વોન્ટમ ટેકનોલોજી ભવિષ્યના વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાને આકાર આપશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે ભારત અત્યાધુનિક ટેકનોલોજીમાં ઝડપથી અગ્રણી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કર્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમસ્ટારની જાહેરાત કરી. આરોગ્ય મંત્રાલયે ઔષધ નિયમો 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો. અને બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણ યુએસ ઓપન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: SSF Junior World Championship in Germany as table toppers with 24 medals including 7 gold. They performed brilliantly in the pistol and rifle events, bagging 7 gold, 8 silver and 9 bronze, leaving behind the individual neutral athletes who claimed 14 medals and Italy at third position with 10 medals. And that is the end of this news bulletin.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા સમાચાર. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 11:10 અને 15 સેકન્ડ થઈ રહી છે. અમારી આજની પ્રસારણ સભાના કાર્યક્રમો સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:52 મિનિટે આ જ ફ્રીક્વન્સી પર ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.